નમસ્કાર. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે સોમવાર, વૈશાખ દિનાંક 28, શક સંવત 1948 એટલે કે 18 મે 2026. અત્યારે સવારના 5:58:26 થઈ છે. આ સાથે અમારી પ્રાર્થના સભાનો આરંભ કરીએ છીએ શરણાઈના મંગળ સ્વર સાથે.

Oh,

શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0792-232-5490. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા

માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા.

0: હમણે જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. કેરી પાકવાની અવસ્થાએ આંબામાં આવતી ફળમાખીનો ઉપદ્રવ અને તેનો ઉપાય. પ્રસ્તુતિ સીડી કરમશ્રેણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશ્રેણી. આજની કૃષિ માહિતીનો વિષય છે આંબામાં ફળમાખીનો ઉપદ્રવ અને સંકલિત વ્યવસ્થાપન. મિત્રો, અત્યારે આપણે જાણીએ છીએ તેમ આંબાના આંબાવાડિયામાં કેરી લૂમે ને ઝૂમે છે, ફળ મોટા થવામાં છે. ખાસ કરીને આ અવસ્થાએ ખેડૂતોને એક ચિંતા સતાવતી હોય છે. એક તો એ કે આ સમયમાં પવન લાગતો હોય ત્યારે કેરી ખરી પડવાની બીક લાગે, અને બીજી જે ખાસ સમસ્યા છે તે ફળમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો મિત્રો, આંબાના પાકને વિવિધ જીવાતો અને રોગોનો ઉપદ્રવ થાય છે, જેમાં ફળમાખી સૌથી ગંભીર અને આર્થિક રીતે નુકસાનકારક જીવાત તરીકે જાણીતી છે. ફળમાખી આંબાના પાકમાં સૌથી નુકસાનકારક જીવાતોમાંની એક છે, જે ખાસ કરીને ફળના વિકાસ અને પાકવાની અવસ્થામાં વધુ અસર કરે છે. આ માખી સામાન્ય રીતે પીળા, ભૂરા અથવા પીળાશ પડતા ભૂરા રંગની હોય છે, અને તેના શરીર પર કાળા ડાઘ તથા પારદર્શક પાંખો જોવા મળે છે. પુખ્ત માખીનો કદ આશરે 6

0: થી 8 મિલીમીટર જેટલો નાનો હોય છે. માદા માખી અડધા પાકેલા અથવા પાકતા ફળની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર બનાવી તેમાં ઈંડા મૂકે છે. આ ઈંડામાંથી નીકળેલા મેગોટ ફળના ગુદામાં પ્રવેશી અંદરથી તેને ખાવા લાગે છે, જેના કારણે ફળ ધીમે ધીમે સડી જાય છે. શરૂઆતમાં બહારથી ખાસ લક્ષણો દેખાતા નથી, પરંતુ પછી ફળની ગુણવત્તા ઘટી જાય છે અને અંદરનો ભાગ બગડી જાય છે. આવા અસરગ્રસ્ત ફળો ઘણીવાર સમય પહેલા જ ખરી પડે છે અથવા બજારમાં અયોગ્ય બની જાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. લાર્વા વિકાસ પૂર્ણ કર્યા પછી જમીનમાં જઈને કોષ એટલે કે પુપા બનાવે છે અને અનુકૂળ પરિસ્થિતિમાં ફરીથી પુખ્ત માખી બની બહાર આવે છે, જેના કારણે આ જીવાતનો પ્રસાર સતત વધતો રહે છે. સંકલિત વ્યવસ્થાપનની વાત કરું તો મિત્રો, સમયસર બગીચામાં નીચે પડેલા અને સંક્રમિત ફળોને એકત્રિત કરીને નષ્ટ કરવા તથા પાકતા પહેલા જ ફળોને તોડણી કરવી, બગીચામાં સમયાંતરે ઊંડી ખેડાણ કરવાથી જમીનમાં રહેલા કોષ સૂર્યપ્રકાશ અને પક્ષીઓના પ્રભાવથી નષ્ટ થાય છે. ફળને કાગળ અથવા થેલીથી ઢાંકવાની પદ્ધતિ પણ ખૂબ અસરકારક સાબિત થાય છે, કારણ કે તે માખીને ફળમાં ઈંડા મૂકતા અટકાવે છે. કાળી તુલસીમાં મળતા મિથાઇલ યુજિનોલ જેવા આકર્ષક પદાર્થનો ઉપયોગ કરીને નર માખીને આકર્ષીને નષ્ટ કરી શકાય છે, જેનાથી જીવાતનું પ્રજનન ઓછું થાય છે. આંબાવાડિયામાં કાળી તુલસીના છોડ વાવી રાખવા અને કેરીના ફળ વધવાની શરૂઆત થાય ત્યારે તુલસીના છોડ પર 20 દિવસના અંતરે ક્લોરોપાયરીફોસ 20 EC 20 મિલીલીટર પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. મિથાઇલ યુજિનોલ ટ્રેપનો ઉપયોગ કરીને નર ફળ માખીને આકર્ષી નષ્ટ કરી શકાય છે. સામાન્ય રીતે 40-50 ટ્રેપ પ્રતિ હેક્ટર લગાડવાથી સારું નિયંત્રણ મળે છે. ટ્રેપને જમીનથી આશરે 5 ફૂટ ઊંચાઈએ રાખવા. ટ્રેપમાં મિથાઇલ યુજિનોલ સાથે યોગ્ય કીટનાશકનો ઉપયોગ કરવાથી તેની અસરકારકતા વધે છે. સામાન્ય રીતે 40-50 ટ્રેપ પ્રતિ હેક્ટર લગાડવાથી સારું નિયંત્રણ મળે છે. મેગા ટ્રેપ દ્વારા નર ફળ માખીને આકર્ષીને નષ્ટ કરી શકાય છે. તેમાં મિથાઇલ યુજિનોલ સોલ્વન્ટ અને મેલાથિયોન 4:6:1 ના પ્રમાણમાં ભેળવી તૈયાર કરેલ દ્રાવણનો ઉપયોગ કરવો. આ દ્રાવણ ખોખાની અંદરની સપાટી પર લગાવી તેમાં મોટા છિદ્ર રાખવા, જેથી માખી સરળતાથી અંદર જઈ શકે. આવા ટ્રેપ બગીચામાં છાયાવાળા સ્થળે ટાંગવાથી સારું પરિણામ મળે છે. ટ્રેપને જમીનથી આશરે 5 ફૂટ ઊંચાઈએ રાખવા. બજારમાં ઉપલબ્ધ મિથાઇલ યુજિનોલ બ્લોક ટ્રેપનો પણ ઉપયોગ કરી શકાય. ટ્રેપમાં એકત્રિત થતી માખીઓને દર અઠવાડિયે દૂર કરીને નષ્ટ કરવી, જેથી નિયંત્રણ અસરકારક રહે. તો મિત્રો, ટ્રેપમાં 25-30 દિવસના અંતરે લોડ બદલવો. તો આ રીતે જો ફળ માખીના ઉપદ્રવને નિયંત્રણ કરવામાં આવે તો પાકવાની અવસ્થાએ આવેલ ફળ એને બચાવી શકીએ, અને જે મોટી આશા રાખીને ખેડૂતો આંબાના પાક પર બેઠા છે એ આશા ફળે અને યોગ્ય સમયે અને યોગ્ય વળતર મેળવી શકાય.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા કી જાનો કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટી લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
3: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર સુરેશ વાડકર અને રવિન્દ્ર સાંઠે.
4: અંગદ કે વ્યંગ વચન સુનકર રાવણ શ્રી રામ કી સેના કે સભી યોદ્ધાઓ કે બલ ઓર પરાક્રમ કા ઉપહાસ કરતા હૈ. હા, ઉસ વાનર કો વો નહીં ભૂલા જિસને લંકા ચલાઈ થી. અંગદ ને કહા, તું જિસકે બલ કી સરાહના કર રહા હૈ વો તો સુગ્રીવ કા સંદેશવાહક માત્ર થા, કિંતુ ક્યા સચમુચ હી પ્રભુ કી આજ્ઞા પાયે બિના તુમ્હારી સોને કી લંકા જલા ડાલી. તુમ સચ્ચી કહેતે હો કે હમારે દલ મે કોઈ ભી એસા વીર નહીં તુમસે લડકર જો શોભા પાયે. પ્રીતિ ઓર વૈર અપને બરાબર વાલે સે હી કરના ચાહીએ. તુમ્હે મારના શ્રીરામ કો શોભા નહીં દેતા, કિંતુ ક્ષત્રિય કા ક્રોધ બડા પ્રબલ હોતા હૈ. અંગદ કે વ્યંગ વાણી સે રાવણ કા કલેજા જલ ઉઠા. ક્રોધ મે ઉસને વાનર જાતિ કે લીએ અપશબ્દ કહે, ઉનકી સ્વામી ભક્તિ કી ખિલ્લી ઉડાઈ ઓર યે કહેકર અપને બડપ્પન કા પરિચય દિયા કે વો ગુણ ગ્રાહક હૈ ઓર ઇસી કારણ વાનરો કી બકવાસ પર ધ્યાન નહીં દેતા. અંગદ ને ફિર વ્યંગવાન છોડા, હા તેરી ગુણ ગ્રાહકતા મેને હનુમાન સે સુની થી. લંકા દહન અશોક વાટિકા કા વિધ્વંસ

0: હમણે જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શૂન્યંત પ્રવાચક સુરેશ ચંદ્ર શર્મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગતરાત્રો ગોથેનબર્ગ ઇત્યત્ર સ્વીય સ્વીડિશ સમકક્ષેણ ઉલ્ફ ક્રિસ્ટર્સન ઇત્યનેન સાકં સંવાદં વિહિતવાન. શ્રી મોદી દ્વિદિવસીય સ્વીડન યાત્રાંતર્ગતં ગતદિને ગોથેનબર્ગ ઇત્યત્ર સમપ્રાપ્તવાન. ભારત સ્વીડન દેશયોઃ સંબંધેષુ મોદિનઃ અસાધારણ યોગદાનાય દૂરદર્શે નેતૃત્વ સન્માનિત પ્રધાનમંત્રી શ્રી મોદી રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રેડ પોસ્ટ ઇત્યનેન સન્માનેન સભાજિતવાન. પ્રધાનમંત્રી મોદી સહ પ્રતિનિધિ મંડળ સ્તરીય વાર્તાંતર્ગતં ઉભો નેતારો ભારત સ્વીડન સંબંધાનાં સમેષાં પદક્ષેપાનાં સમીક્ષામપિ કૃતવંતો. ઉભૌ નેતારો વ્યાપાર નિવેશ પ્રવિધિ નવાચાર હરિત પરિવર્તન અંતરિક્ષ રક્ષા અનુસંધાન સમિત નૈકેષુ વિષયેષુ ચર્ચિતવંતો. સ્વીય સંબોધને શ્રી મોદી આતંકવાદમ આલોચયન નૈકેષુ વિષયેષુ વિસ્તૃતેન વક્તવ્યમ પ્રાપિતવાન. આતંકવાદમ વિરુદ્ધ સંઘર્ષે સ્વીડિશ પ્રધાનમંત્રિણ સમર્થનાય આભારમપિ શ્રી મોદી પ્રકાશિતવાન.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું રાજ્યમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ. રાજ્યમાં 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવી પ્લે ઓફની આશા જીવંત રાખી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા છે, જેનાથી રાજ્યને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કલ્પસર યોજના રાજ્યની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે નેધરલેન્ડના વિશ્વ પ્રસિદ્ધ ડેમ અફ્લુઇટડીજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલ્પસર યોજના ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધી સમુદ્રને મળતી 7 નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનો છે. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક 3 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના પરિણામે દરરોજ અંદાજે 200 કરોડ રૂપિયાની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરતા તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર ઇકોનોમીનો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
1: 36 લાખ બહેનો ગુજરાતમાં રોજ 3 કરોડ લીટર દૂધ

0: 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે.
1: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝીંગા કિસાન સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે રાજ્યનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એકવા કલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે.
2: ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક રિસર્ચ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ એક ઝીંગા ઉછેર કેન્દ્ર જયારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો, ત્યારે જે એમનું કામ જોયું હતું, જાણ્યું હતું, ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસીડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલીએ કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કે એવો કંઈક મેં નંબર આપ્યો હતો એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ.
1: રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ છે. ગઈકાલે રાજકોટ હવાઈ મથક પરથી 5 કરોડ કિંમતની 180 કિલો ચાંદી ઝડપાઈ હતી. હેરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કેન્દ્રીય આઈબીના બાતમી આધારિત ગુપ્ત ઓપરેશન દ્વારા ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર વેપારીઓની પૂછપરછ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પરથી સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદી જપ્ત કરી હતી. વલસાડના ઉમરગામમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 15 કરોડના ખર્ચે વિજ્ઞાન કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2001ના ભૂકંપ બાદ રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કરાયા છે. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાન શરૂ કરાયા છે. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ અને બાળકોને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ વખતની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ ઓનલાઇન સ્વગણના માટે નાગરિકોને અપીલ કરી છે.
3: આ જે સગવડણા આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે, તો સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ તમને તમારે ઓનલાઈન મોબાઈલ પર મળી જશે અને તમે એ યોજનાઓને પણ એમાં જોઈ શકશો. આ જે સંપૂર્ણ માહિતી તમે તમારી આપવાના છો એ ખરેખર ખૂબ જ ગુપ્ત પણ રાખવામાં આવશે, તો આપણે આ સગવડણા પણ ઓનલાઈન કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું.
1: સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી, થાનગઢ અને સાયલામાં હોમ માફિયાઓને પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના દરોડા અંગેની બાતમી અપાતા 42 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી અધિકારીઓની વિગતો ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે એસપી વેદિકા બિહાનીએ વધુ માહિતી આપી.
4: मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कम्बाइन एक ऑपरेशन किया जिसमें वह सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्यवाही की जाएगी.
1: आगामी 28 महीना रोज ઈદ ઉલ ઉઝા એટલે કે બકરીદની ઉજવણી થશે. ગુજરાત ચાંદ કમિટીએ જણાવ્યું કે રવિવારે ચાંદ દેખાયો ન હતો ત્યારે ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે 19 મે એટલે કે આવતીકાલે મંગળવારે પ્રથમ ચાંદ ગણાશે, જેથી હવે 28 મે ગુરૂવારે બકરીદ ગણાશે. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે, જો કે 2 દિવસ દરમિયાન રાજ્યના લોકોને ગરમીનો અનુભવ કરવો પડી શકે છે. આ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.

0: दिशाओं की बात करें तो पश्चिमी से उत्तर पश्चिमी हवाएं हैं और रश्मि तो पोस्टर में फिलहाल मछुआरों के लिए कोई स्क्वाली वेदर या स्क्वाली विंड्स की कोई बात नहीं की गई है, लेकिन स्ट्रॉन्ग विंड्स चलने की संभावना है जो पहले से चले आ गए स्टीप प्रेशर ग्रेडिएंट की वजह से। और जो तापमान है तो हम उम्मीद करते हैं कि अगले दो दिन के बाद थोड़ा सा हो जाने की संभावना, फिलहाल हम हीट वेव की कोई बात नहीं दे रहे हैं।
1: બીજી તરફ ગઈકાલે રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે। 44.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત થયું હોવાના અહેવાલ છે। ગામના તળાવમાં નાહવા ગયેલો વિક્રમ બામણીયા નામનો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો। ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે। રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 194 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવી લીધા છે। બીજી તરફ આજે ચેન્નાઈના એન ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે। રાજ્યમાં ડ્રીમ પ્રોજેક્ટ કલ્ચર યોજનાની નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું રાજ્યના 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે। રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ અને રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો। આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, સાંભળીએ કબીર ભજન અનુપ જલોટાના સ્વરમાં।

0: saluto e ciao che sono stato qui. Voglio che te.
1: C'è Maria, Gini.

0: તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન તોફિક સમા.
2: દર વર્ષે 18મીના દિવસે વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1983માં 18મીના રોજ સંયુક્ત રાષ્ટ્રએ સંગ્રહાલયની વિશેષતાઓ અને મહત્વને સમજીને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોમાં સંગ્રહાલયો પ્રત્યે જાગૃતતા અને તેના કાર્ય તથા મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવાનો હતો. તેનો બીજો મહત્વનો હેતુ એ હતો કે આ ઉજવણી થકી લોકો સંગ્રહાલયોમાં જઈ પોતાનો ઇતિહાસ, પ્રાચીન સંસ્કૃતિઓ અને સમૃદ્ધ પરંપરાઓને જાણે અને સમજે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય પરિષદના જણાવ્યા અનુસાર સંગ્રહાલયમાં એવી અનેક વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવી છે જે માનવ સભ્યતાની યાદ અપાવે છે અને સંગ્રહાલયમાં મૂકેલી વસ્તુઓ આપણી સાંસ્કૃતિક ધરોહર અને પ્રકૃતિને પ્રદર્શિત કરે છે. સંગ્રહાલય એ જીવંત મહાશાળા છે. તેનો સંગ્રહ દ્વારા મુલાકાતીઓને જ્ઞાન સાથે ગમત પૂરી પાડે છે. સંગ્રહાલયનું મુખ્ય કાર્ય નમૂનાઓને સંગ્રહ કરવો, તેનું સંરક્ષણ કરવું, તેનું દસ્તાવેજીકરણ કરવું, શૈક્ષણિક ઉપયોગિતા ધ્યાનમાં રાખી પ્રદર્શિત કરવા, તેના વિશે માર્ગદર્શન સેવા આપવી, સંશોધન કરવું, પ્રકાશનો બહાર પાડવા, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવી તથા આ પ્રવૃત્તિઓનો પ્રચાર કરી જાહેર જનતાને તેનાથી માહિતગાર કરવી તે મુખ્ય કાર્યો છે. ઇતિહાસના પુસ્તક સિવાય પણ એક માધ્યમ છે તે એટલે મ્યુઝિયમ. મ્યુઝિયમમાં પણ ઇતિહાસ સમાયેલો છે. મ્યુઝિયમમાં પ્રાચીન શિલ્પ, સ્થાપત્ય અને અવશેષોની શોધ વિશેષજ્ઞ દ્વારા કરવામાં આવે છે અને તે અવશેષો મ્યુઝિયમમાં મૂકવામાં આવે છે. મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલ વસ્તુઓ સામગ્રીની જાળવણી થાય, સંભાળી લેવાય તે સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા આર્કિયોલોજી સર્વે આર્ટ ઓફ ઇન્ડિયાની રચના થઈ છે. મ્યુઝિયમમાં માટી, પથ્થર, ધાતુ, ચામડા વગેરેની સાથે પ્રાચીન સમયના પહેરવેશ, સિક્કા, વાસણ, જૂની હસ્તપ્રત હથિયાર, જૂના ફોટાઓ વગેરે એક સ્થળે રાખવામાં આવે છે. પરિણામે વર્તમાન પેઢી તથા ભાવિ પેઢીને પ્રાચીન વારસાની જાણકારી મળી રહે છે. ભારતનું પહેલું સંગ્રહાલય 1796માં સર વિલિયમ જોન દ્વારા કલકત્તામાં સ્થાપવામાં આવ્યું હતું. મુંબઈનું પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ 1851માં ડોક્ટર એસ્ટરને સ્થાપ્યું હતું. કચ્છમાં મહારાજા કેન્દ્રજી ભુજમાં 1877માં સ્થાપ્યું હતું. વિશ્વમાં વધુ મ્યુઝિયમ ફ્રાન્સમાં છે. ગુજરાતના ભવ્ય સંગ્રહાલયો અને તેના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાઓની ભવ્યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા

0: વિવિધ સાંસ્કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલીને પ્રતિબિંબ કરે છે. ગુજરાતના જૂના રાજ્યોમાં સંગ્રહાલય પ્રવૃત્તિ શરૂ થઈ હતી, જેમાં કચ્છ, ભુજ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ વગેરે સ્થળોએ વિવિધ પ્રવૃત્તિલક્ષી સંગ્રહાલયો રાજ્ય દ્વારા સ્થાપાયા હતા. આ સંગ્રહાલયો આ નગરોનું મોટું આકર્ષણ હતા અને તેમની સ્થાપના તે સમયના વિચારો પ્રમાણે તૈયાર થયા હતા. ઉપરાંત કેટલાક સંસ્થાગત સંગ્રહાલયો પણ વિકસ્યા છે. કચ્છનું સંગ્રહાલય એ ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય છે. ઈસવીસન 1877માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્યુસન સંગ્રહાલય નામે પ્રચલિત છે. આઝાદી બાદ આ મ્યુઝિયમના નામમાં ફેરફાર થયા બાદ હવે તે કચ્છ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. આ સંગ્રહાલયમાં સોના ચાંદીના ગહેણાના નમૂના, તેના ડિઝાઇન, ચારકામ, યુદ્ધ શસ્ત્રોના નમૂના, પુરાતત્વ ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્ય સાધન સામગ્રી ઉપરાંત વાહન વ્યવહાર સાથે જોડાયેલ સંસ્કૃતિ અને સભ્યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે. આ મ્યુઝિયમ કચ્છ તથા તેના સાંસ્કૃતિક વારસાને સાચવી બેઠું છે. વર્ષ 1978માં 100 વર્ષ પૂરા થતા કચ્છ મ્યુઝિયમ શતાબ્દી પોસ્ટ ખાતા દ્વારા પોસ્ટ સ્ટેમ્પ કચ્છ મ્યુઝિયમ તરીકે 22 જુલાઈ 1978ના રોજ વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ દર્શન નામે પ્રખ્યાત માનવ સંસ્કૃતિના પૂર્ણ દરજાને પારદર્શ્ય કરતું અન્ય એક સંગ્રહાલય પણ ભુજ ખાતે આવેલું છે. કચ્છની ગ્રામીણ સંસ્કૃતિના 4500થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્કૃતિ, કળાના પુસ્તકો અને અન્ય સામગ્રી ઉપલબ્ધ છે. કુલ મુખ્ય 5 વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્યખંડમાં સાહિત્ય ચિત્ર વિભાગમાં અયોગ્ય સાહિત્યનો ખજાનો છે. ખૂબ જ કલાત્મક ચર્મકામ સંગીતકારના વાદ્યોના નમૂના ખૂબ જ આકર્ષક અને ભવ્ય રીતે રજૂ કરાયેલા છે. જેથી સમયની કિંમતી ચીજ વસ્તુઓ ઉપરાંત સોનું, ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે કોઠારનું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજે વિશ્વ સંગ્રહાલય દિવસ નિમિત્તે આપણે પણ આપણા વૈવિધ્ય સભર સમૃદ્ધ વારસાનું જતન કરવા સંકલ્પ લઈએ.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. સંપાદન પરેશ મારૂ, પઠન તોફિક સમા.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પ ભાષા વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા છે, જેનાથી રાજ્યને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કલ્પસર યોજના રાજ્યની જળ જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ નેધરલેન્ડના વિશ્વ પ્રસિદ્ધ ડેમ અફલુઈ ડિસ્કની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલ્પસર યોજના ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધી સમુદ્રને મળતી 7 નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનો એક વિશાળ જળાશય બનાવવાનો છે. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો વ્યાપ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિવિધ કાર્યોની ભેટ આપી છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનું લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. વસ્તી ગણતરી 2027ની પ્રથમ તબક્કાના ભાગરૂપે જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી કરવામાં આવશે, જેના ભાગરૂપે ગઈકાલથી 31 મે સુધી તમામ નાગરિકો માટે સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે સ્વગણતરી

0: વિશેષ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત મ્યુઝિયમ નિયામકશ્રીની કચેરી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટસ વિભાગ તેમજ કચ્છ મ્યુઝિયમ ભુજના સંયુક્ત ઉપક્રમે કચ્છ મ્યુઝિયમના એક્ઝિબિશન હોલ ખાતે ત્રિદિવસીય કલા સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવિધિ 2026નો પ્રારંભ થયો છે. ઉદઘાટન સત્રમાં મહાનુભાવો, શિક્ષણવિદો અને કલાપ્રેમીઓ વચ્ચે કલા સંસ્કૃતિ અને વારસાના સંવર્ધન અંગે ચર્ચા થઈ હતી અને કલાકારોની કૃતિઓ તેમજ તેમની કલાયાત્રા વિશે વિગતવાર સંવાદ કરવામાં આવ્યો હતો. 3 ડેઝ ઓફ ક્રિએટીવીટી થીમ પર આધારિત આ ઉત્સવમાં આગામી 2 દિવસ વિવિધ વિશેષ સત્રો યોજાશે, જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે આજે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે લાઈવ પ્રિન્ટ મેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન તથા આર્ટ એન્ડ કલ્ચર વિષય પર એક વિશેષ ટોક શો યોજાશે. આ કલા પ્રદર્શન આગામી 19 મે સુધી દરરોજ સવારે 10 થી સાંજના 6:30 વાગ્યા સુધી કલાપ્રેમીઓ નાગરિકોની મુલાકાત માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે. સરકારી પોલીટેકનિક કોલેજ ભુજને એમબીએની માન્યતા પ્રાપ્ત થતાં જીટીયુ અમદાવાદ ખાતે શૈક્ષણિક ગુણવત્તા એવોર્ડ પ્રમાણપત્ર અપાયા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ ખાતે 19મા સ્થાપના દિવસે શૈક્ષણિક ગુણવત્તા જાળવણી સાથે એબીએની માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમો ધરાવતી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી પોલીટેકનિક ભુજને તેના ડિપ્લોમાના તમામ 5 અભ્યાસક્રમને 2028 સુધીની એમબીએની માન્યતા પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે, જો કે ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આકાશવાણી સમાચાર જયેશ વેડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સહમત થયા. કેરળમાં આજે કોંગ્રેસ નેતા વીડી સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા. અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2024માં ભારતે 1 રજત અને 9 કાંસ્યચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો નોર્વેનો પ્રથમ પ્રવાસ હશે. તેઓ 43 વર્ષમાં નોર્વેની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી 3જા ભારત નોર્પેડ સબમિટ અને ત્રિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નોર્વેના રાજા હેરાલ્ડ 5મા અને રાણી સંજે સાથે પણ મુલાકાત કરશે. શ્રી મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહેર સ્ટાર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરવાના છે. પ્રધાનમંત્રી નોર્વેના પ્રધાનમંત્રી સાથે ભારત નોર્વેડ વેપાર અને સંશોધન સમિટને સંબોધિત કરશે. સમિટ દરમિયાન ભારત નોર્વેડ સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ચર્ચાઓ સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી અને સમુદ્રી અર્થતંત્ર પર કેન્દ્રિત થવાની અપેક્ષા છે. 3જી ભારત નોર્વેડ શિખર સંમેલન આવતીકાલે યોજાશે. શ્રી મોદીની સાથે નોર્વેના પ્રધાનમંત્રી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિકસન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટર યોર્પો, આઇસલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટન ફોસ્ટ્રીડોટિર અને સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન પણ ભાગ લેશે. આ સંમેલન ભારત અને નોર્વેડ દેશો વચ્ચે ટેકનોલોજી અને નવીનતા, હરિત પરિવર્તન અને નવીનીકરણીય ઉર્જા, ટકાઉપણું, સમુદ્રી અર્થતંત્ર, સંરક્ષણ, અવકાશ અને આર્કટિક જેવા ક્ષેત્ર સંબંધોને વધુ વ્યૂહાત્મક માળખું પૂરું પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોથનબર્ગમાં સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરનસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધો અને દૂરંદેશી નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી મોદીનું આ 31

0: આંતરરાષ્ટ્રીય સન્માન છે. વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ ભારત સ્વીડન સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી. તેઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પણ સહમત થયા હતા. એક અહેવાલ સાંભળીએ.
1: ઇન્ડિયા સ્વીડન સ્ટ્રોંગર ટુગેધર ટુવર્ડ્સ 2047 થીમ કે તહેત દોનો દેશોને 2027માં ભારતનું દ્વિપક્ષીય વ્યાપાર એવં નિવેશ શિખર સંમેલન આયોજિત કરવા પર સહમતિ જતાઈ. સ્વીડન ઉદ્યોગપતિ અને પ્રમુખ કંપનીઓ કે પ્રતિનિધિઓ કે સાથ બાતચીતમાં પ્રધાનમંત્રીને મેક ઇન ઇન્ડિયા મેડ વિથ સ્વીડન પહેલ કે તહેત નિવેશ બઢાને કા આહવાન કિયા. દોનો દેશો કી સાઝેદારી અબ સેમિકન્ડક્ટર ઓર મજબૂત સપ્લાય ચેન જૈસે ઉચ્ચ વિકાસ વાલે ક્ષેત્ર પર વિસ્તારિત હોગી. તકનીકી જલવાયુ પરિવર્તન કે ક્ષેત્રમાં ભી યાત્રા કે દૌરાન મહત્વપૂર્ણ સમજાતે હુએ. ઇસકે સાથ હી સ્વીડન ઇન્ડિયા ટેકનોલોજી એન્ડ એઆઈ કોરિડોર કો બહોત મજબૂત કિયા જાયેગા તાકિ દોનો દેશ કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો આપસ મેં જોડા જા સકે. સાક્ષી સિંહ, આકાશવાણી સમાચાર, ગોથેનબર્ગ, સ્વીડન.
0: દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ગોથેનબર્ગમાં કેટલાક સ્વીડિશ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત

0: ശ്രീമതി സുഡന്റെ നയൻതാ ഇരട്ട കൗവാൻ ക്ഷമതാവിനെ ഭാരതമാ വിശാഖദ് പ്രതിഭ અને વિકાસ વિગતે સાથે જોડવા હાકલ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા 17મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે. 6 દિવસીય આ પરિષદ આજથી જીનીવામાં શરૂ થશે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક આરોગ્યને નવું સ્વરૂપ આપવા, એક સહિયારી જવાબદારી, વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે સામૂહિક કાર્યવાહીના મહત્વ પર ભાર મૂકે છે. આ પરિષદ મજબૂત, વધુ સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓના નિર્માણ માટે સહિયારી વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. કોંગ્રેસના નેતા વીડી સીતીસન આજે કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજના શપથ ગ્રહણ સમારોહ પહેલા ગઈકાલે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત સતીશને 21 સભ્યોના યુડીએફ મંત્રીમંડળની જાહેરાત કરી હતી. રાજ્યપાલ રાજેન્દ્ર આલ્વેકરને મંત્રીઓની યાદી સુપ્રત કર્યા બાદ સતીશને કહ્યું કે યુડીએફ મંત્રીમંડળના બધા સભ્યો એક સાથે શપથ લેશે.
1: કોંગ્રેસ કે નેતૃત્વ વાળી યુડીએફ સરકાર આજ કેરલમાં 10 સાલ કે અંતરાલ કે બાદ શપથ લઈ રહી હૈ. મુખ્યમંત્રી ઓર 20 અન્ય મંત્રી તિરુવનંતપુરમ કે સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં શપથ લેંગે. નઈ સરકાર કે 16 સદસ્યોમાં મુખ્યમંત્રી વીડી સતીશન ભી શામિલ હૈ, જો પહેલી બાર સરકારમાં શામિલ હો રહે હૈ. શપથ ગ્રહણ સમારોહ કો દેખને કે લિયે યુડીએફ કાર્યકર્તા કલ દોપહર સે હી બડી સંખ્યામાં રાજધાની પહોંચ રહે હૈ. તિરુવનંતપુરમ સે સ્મિથ એમ પલ્લુરુથી કે રિપોર્ટ કે સાથ સમાચાર
0: સતીશને એ પણ જાહેરાત કરી કે તિરુવનંતપુરમ રાધાકૃષ્ણન વિધાનસભા અધ્યક્ષ અને સનમૂળ ઉસ્માન ઉપાધ્યક્ષ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે મારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સેમ્બલ એઆઈ news_abad ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા હતા. રાજ્યની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહ રાયપુર અને બસ્તરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: केंद्रीय गृह मंत्री अमित शाह आज सुबह रायपुर में आपातकालीन सेवा डायल 112 के तहत 9 वाहनों को हरी झंडी दिखाकर रवाना करेंगे. इसके बाद वे बस्तर जाएंगे और जिले के नेतानार गांव में जन सुविधा केंद्र का शुभारंभ करेंगे. इस केंद्र से दूरस्थ इलाकों में रहने वाले लोगों को शासकीय और डिजिटल सेवाएं आसानी से मिल सकेंगी. इसके बाद श्री शाह जगदलपुर पहुंचकर अमर वाटिका में श्रद्धांजलि अर्पित करेंगे. शाम को वे बस्तर के संग लोक सांस्कृतिक कार्यक्रम में भी शामिल होंगे. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
0: ભારતે સંયુક્ત આરબ અમીરાતમાં વર્કા પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલા અંગે ઇંગ્લેન્ડે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે. ભારતે સંયમ રાખવા અને વાતચીત સાથે રાજદ્વારી દ્વારા તણાવ ઓછો કરવા હાકલ કરી. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખ 1 જૂન કરતા 6 દિવસ વહેલું 26 મે રોજ કેરળમાં પહોંચે તેવી શક્યતા છે. અમારા સંવાદદાતા

0: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર બંગાળની ખાડી આંદામાન ટાપુઓ અને આંદામાન સમુદ્રના અન્ય ભાગોમાં પહોંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા છે. ભારતનો એકમાત્ર રજત ચંદ્રક જ્ઞાનેશ્વરી યાદવે મહિલાઓની 53 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં જીત્યો હતો. કોમલ કોહેરે મહિલાઓની 48 કિલોગ્રામમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. અજીત નારાયણે પુરૂષોની 71 કિલોગ્રામમાં 2 કાંસ્ય ચંદ્રકો. હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામમાં અને સંધ્યાએ મહિલાઓની 77 કિલોગ્રામમાં 3 કાંસ્ય ચંદ્રકો જીત્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં ભારત નેધરલેન્ડ વચ્ચે કરાર અને યુએ પર હુમલાના સમાચારોને મુખ્ય પાના પર સ્થાન અપાયું છે. ગુજરાત સમાચાર લખે છે યુએના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો. સંદેશનું મુખ્ય મથાળું છે ભારત નેધરલેન્ડ વચ્ચે ચીફ ડિફેન્સ ક્ષેત્રે 17 કરાર કરાયા. ભારત નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદાર બન્યા, 17 કરાર થયા. આ હેડલાઇન છે નવગુજરાત સમયની. નવગુજરાત સમય અન્ય સમાચારમાં રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, ભારતીય સહિત 4ના મોતને સ્થાન આપ્યું છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં સેઝ આઈટી પાર્ક બનાવાશે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120થી વધુ સ્પીડે વાહન હંકારવા પર 1500નો દંડ થશે જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરળમાં આજે કોંગ્રેસના નેતા વી ડી સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો અને કુલ 10 ચંદ્રકો જીત્યા. હવે પછી 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા સ્થાનિક હવામાન. પ્રથમ જોઈએ કાર્યક્રમની રૂપરેખા. 8:32 કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. આજનો વિષય છે વ્યસન આય વધી વ્યાધિ. વક્તા શિવજી મોઢ. કાર્યક્રમ પ્રસ્તુતિ વિષ્ણુ ગોર. 8:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. બરાબર 9 વાગે રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. 9:32 કાર્યક્રમ સંતવાણી. આજે સાંભળશો પ્રફુલ દવે અને સાથીદારોના સ્વરમાં કેટલાક ભજન. 10 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10:45 કાર્યક્રમ લોકસંગીત. આજે અલાભાઈ ખેતાભાઈ ગઢવીના કંઠે સાંભળશો ગુહા છંદ.

મિત્રો, ત્યાર પછીના તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાંના કેટલાક મુખ્ય કાર્યક્રમોમાં 11:30 આપ સાંભળશો ગેરફિલ્મી હિન્દી ગીતો, 12:02 સુરસંગાત કાર્યક્રમ જેમાં પ્રખ્યાત ગુજરાતી લોકગાયક અને પાર્શ્વગાયક શ્રી પ્રફુલ દવે સાથેની વાતચીત, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી.

36 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અને 8 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમો રિલે કરાશે. તો આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે જોઈએ સ્થાનિક હવામાન. છેલ્લા 24 કલાક દરમિયાન ભુજનું મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

ખાતે તે સ્થાનિક હવામાન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. થોડી જ ક્ષણોમાં સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

0: આગાહી આજ સચી લગી હતી. ઉઠ્યો, જાગો અને ધ્યેય પ્રાપ્ત નથી ત્યાં સુધી મંડ્યા રહો. આજ નિંદો બાળસ કે નાળ માણસ કે માઇત્રીજી ચિંતા લગી પડી જાય કે પા માઇત્રી કે કદે જાગાઈ નાસી. આજ સંકલ્પ કર્યો પછી વ્યસન નું પર્યા રોંધાસી અને બેકે પણ વ્યસન નું પર્યા રખાસી.
1: બાબેડો શિવજીભાઈ મોડ સરસ મજાજી વ્યસન મુક્તિથી ઘાલ ક્યાં અને ધારું મજા મુક્ત થઈજી ઘાલ ક્યાં તડે. આકાશવાણી પરિવાર પણ આકે વિનંતી કરી હતી હેડે મહા ખતરનાક નશેથી દૂર રહો આજ પરિવાર જો અને આજે સ્વાસ્થ્યથી સંભાળ રાખો. આજે મુજી અને શિવજીભાઈજી ગાલું કાઢ્યું લાગ્યું છે જરૂરથી મૂકે જઈ જા ત્યાં સુધી આજો અને આજે પરિવાર જો ધ્યાન રાખજા.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત કરીએ આસિત દેસાઈના સ્વરથી. શબ્દરચના કૈલાસ પંડિત.

0: ઉતાવળે.
1: અરે બેટા,
0: એ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી જવું જ પડશે.
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
0: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભારવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: સુરેશ દલાલનું આ ગીત સાંભળી અનુરાધા પોંડવાલના કંઠે.

0: મધ્યાહન ભોજન કેન્દ્રોમાંથી પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈપણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709 232 58 409. શું તમે જાણો છો સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709 232 58 409.
1: કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત છે સમૂહ સ્વરમાં સુરેશ ગાંધીની રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાયોજક કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT.

શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490.

0: આવનારામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સંતવાણીમાં પ્રફુલ્લ દવે અને સાથીઓના સ્વરમાં કેટલાક ભજન પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ દામિનીના આ ગીતથી. સ્વર આપ્યો છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે.

0: 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. પાછળના સુતરાઉ કપડા પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડ આવેલી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બદલશે જ, પણ જો 7 મહિને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: લતા મંગેશકર અને શબ્બીર કુમારના યુગલ સ્વરમાં સાંભળીએ ફિલ્મ ગુલામીનું આ ગીત.

अजीब है दिल के दर्द यारो, न हो तो मुश्किल है जीना इस खास।

0: તેમાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ફિલ્મ દિવાનાનું આ ગીત વિનોદ રાઠોડ અને સાથીઓના સ્વરમાં.

0: બેટા રાશન કાર્ડમાં નામ ખોટું આવ્યું છે. હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
0: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટવેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો.

અને આજે આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ લોક સંગીત. સાંભળીએ અલાભાઈ કેતાભાઈ ગઢવીના કંઠે દુહા છંદ.

ચારણ અભેણો નામ બ્રાહ્મણ અલિયાઓ ધારણી નો ચારણી પધાર મૈયા સુધારણી કવે જરા ઇંગળા જ્ઞાન શક્તિ હાજર હજોર ગાલંદરી ગાતરાળ કાલિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પર ડુંગરે જી થળા વાળી વડો વાળી તુજ નમા ભોગાળી મમાય ઉદા વાળી રાજભાઈ કરણી નિહારી આખા વિજય શ્રી વાગેશ્રી દેવી અવડાય પાવાવાળી ત્રિપુરાળી બેરિયાળી ભ્યા ભજા પ્રેમે પોતરા બેચરા હોલ કામળા તકાય ચાવન ગાવડા ગેલ કોળિયાર બૂટ ચાચી વરણ ઉદાહરણ કરે સેવ ગારી વાર નાવે તો ઉગેર સુર ગાવે તો જ રહે નુર તમારે ભરોસો દેવી તમારો નતા પવાય કાકા તણી મંગળ ચોટ પટે મેલડી ખુબડી દેવી સિંધ વળી માય વરુડી સંકળા સત ચારુડી તળાય વેગે સહેજે પોશી આકરોડ ઝાપડી સકાઈ માલિયાઈ દેવ માય સી દઈ કોણ ભળા હાર ધોક થાય માતા નાગભાઈ એક ભલા ભલે ચામ ભાઈ આવી જરૂર ફેરે તાર તાર પાર બેળો રાખ કાવટે કંડ બાળ મુંડ બાળ પીઠા કોતરોડી કદા ધંધરી વેચરી દેવી રેખાઈ સદીર કવે જરા લાજ રાખો અરદાસ કોડો કહે ભુદાળી એ તેરી આવો ચારણારી ભેરજી રે ભુદાળી એ તેરી આવો ભાઈ આવીએ સંગઠન બળે

કરીએ અને દેવી દેશ વિદેશ પણ ભેડી રેજ ભગવતી અગત ગાઈ તુને આદેશ સરોવર તરોવર ગિરિવરે પણ સરોવર સરોવર તરોવર ગિરિવરે અને

ते माई सगड़े विराजती अजगाई दुनिया देश पंजोते छोत

ભણિયલ માની ભોજ અને વેદો પર જેને વખાણતા ગુણિયલ ગુણિયલ માની ગોદ વેદો પર જેને વખાણતા ઈ માળવા ખોળાની મોદ એવલો ગવત્રો

0: দুর্গা দেউ সমাত।
1: શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે। ફોન નંબર 0792-232-5400। શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે। ફોન નંબર 0792-232-5400।
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ લોક સંગીતમાં અલાભાઈ ખેતાભાઈ ગઢવીના કંઠે દુહા છંદ પ્રસારણ।

0: ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અમારા હવે પછીના તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે. કોંગ્રેસ નેતા વી ડી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો. અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજિટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન. અમેરિકામાં એર શો દરમિયાન બે લડાકુ વિમાન અથડાયા, ચાળક દળના ચારેય સભ્યો સુરક્ષિત. રાજ્યની મેટ્રો ટ્રેન સેવાઓ આજથી સુધારેલા સમયપત્રક મુજબ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. આગામી 28મી મેના રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી થશે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખ 1 જૂન કરતા 6 દિવસ વહેલું 26મી મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રકો જીત્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ ફિતા ફિલ્મનું આ ગીત. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો, સંગીત છે અનુ મલિકનું અને શબ્દો છે સમીરના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં. બોલ છે ઇરશાદ કામિલના, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ છે જબ વી મેટ.

જુમ બરાબર જુમનો ગાયક કલાકારો છે રાહત ફતેહ અલી ખાન અને મહાલક્ષ્મી અય્યર. ગીતને સંગીતબદ્ધ કર્યું છે શંકર એશાન લોય અને શબ્દો છે ગુલઝારના.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ. ફિલ્મ જાને તું યા જાને નાનું, ગાયક કલાકાર છે રાશિદ અલી, સંગીત છે એ આર રહેમાનનું.

મિત્રો, હમણાં જ આપે સ્ટુડન્ટ ઓફ ધી યર ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકારો હતા શેખર રવજીયાની, સલીમ મર્ચન્ટ અને નીતિ મોહન. ગીતના શબ્દો લખ્યા હતા અન્વિતા દત્તે. દોસ્તો, કાર્યક્રમના અંતમાં આપને સંભળાવીએ ફિલ્મ રબને બના દી જોડીનું આ ગીત. સ્વર છે રૂપકુમાર રાઠોડનો, સંગીત છે સલીમ સુલેમાનનું અને શબ્દો છે જયદીપ સાહનીના.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સુનીતા રાવને સાંભળીએ. ગીતના શબ્દો છે પરી હું મેં.

શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધરત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090.

શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પડવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090.

0: રામશંકર અને સાથીઓને સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા યે તેરા જલવા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મેળવપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાની નિવાસી અધિક

રાશિને અરજી ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9232 58 490.

0: کار شد چنان آنه ساتیون اپسام لی رہتا
1: શું તમે જાણો છો કે સરદાર શ્રી વ્યાજબી ભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મનોપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 409.

આ હતો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનની મુલાકાત દરમિયાન ગોથેનબર્ગ ખાતે યુરોપીયન ઉદ્યોગ ગોળમેજીમાં ભારત આજે રોકાણ, નવીનતા અને ઉત્પાદન માટે વિશ્વના સૌથી આકર્ષક સ્થળોમાંનું એક હોવાનું કહ્યું. પ્રધાનમંત્રી તેમના યુરોપ પ્રવાસમાં નોર્વે જવા રવાના થયા. અહીં તેઓ ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની 3 દિવસની મુલાકાત દરમિયાન નકસલ વિરોધી કામગીરી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેમણે રાયપુરમાં 112 નંબરની સેવાના વિસ્તરણ રૂપે 400 નવા વાહનોને લીલી ઝંડી આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે જવા રવાના થયા. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને વસ્તી ગણતરીમાં ભાગ લેવા અપીલ કરી. પ્રતિષ્ઠિત આઈપીએસ અધિકારી કે વિજયકુમારને આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી. કોંગ્રેસ નેતા વી ડી સતીસને કેરળમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો. અને અમદાવાદના એએમએ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ભવ્ય ઉજવણી, ડિજીટલ લાઇફ લાઇન્સ થીમ પર નિષ્ણાતોનું મંથન. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસમાં.

0: चार संगीत ना अनोखा सफर मा साथे जोड़ाइए। प्रस्तुत छे कार्यक्रम सूर संगार।
1: नमस्कार श्रोता मित्रों, रेडियो ने दुनिया में केटलाक एवा आवाजो छे जे फक्त सांभळवामां आवता नथी, परंतु ते आपणी याद, आपणी लागणीओ अने आपणा जीवनो भाग बनी जाय छे। आकाशवाणी तेने 90 वर्षनी प्रसारण यात्रा उजवी रह्यु छे, त्यारे आ खास कार्यक्रम सूर संगातमां अने तमारी समक्ष आवी ज एक सुमधुर सफर लईने आव्या छीए। આજે અમારી સાથે એક એવો અવાજ છે જેમણે દાયકાઓથી ગુજરાત અને દેશભરને ભક્તિ, લોકગીત અને પ્રેમના રંગોથી ભરી દીધું છે। પ્રફુલ દવેજી, આપનું સ્વાગત છે આજના કાર્યક્રમ સૂર સંગાતમાં।
2: થેન્ક યુ સર।
1: પ્રફુલ સાહેબ, છેલ્લા 40થી વધારે વર્ષોથી ગુજરાતના દરેક ઘરમાં તમારો અવાજ ગુંજતો રહ્યો છે। અમર દેવદાસથી લઈને કેટલાય લોકપ્રિય લગ્ન ગીતો અને કેટલાય ભજનો, બાળપણમાં સંગીત પ્રત્યેનો તમારો ઝુકાવ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
2: સારો પ્રશ્ન છે। હું માનું છું કે સંગીત છે એ આત્માનો સંસ્કાર છે અને એ આત્માની સાથે સાથે ટ્રાવેલિંગ કરે છે। તો મારા માતા પિતા, એટલે મૂળ એવું માનું છું કે આત્મા પસંદ એવા માણસને પસંદ કરે કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય। એવું એટલા માટે કહી શકું કે મારા ફાધર મધર એ બંને મ્યુઝિક લવર હતા, મારી મા પુષ્ટિ માર્ગની હતી અને બાપુજી શિક્ષક હતા, પણ મારા કવિ હતા, બહુ સારા સંગીતકાર, ભજનો બહુ સારા ગાતા। આવું એટલા માટે વધારે કોન્ફિડન્સથી કહી શકું છું કારણ કે મારા બંને બાળકો હાર્દિક અને ઈશાની એ બંને પણ એન્જિનિયર થઈને સંગીતના ક્ષેત્રમાં આવ્યા છે, કારણ કે બેઝિકલી એ લોકો સંગીતના સંસ્કારો લઈને આવ્યા છે,
1: તમારી લેગસી સાચવી રહ્યા છે
2: જી। એટલે ઘરની અંદર વાતાવરણ, એ ઘરમાં વાતાવરણ હતું કે જ્યાં સંગીતના સંસ્કારો, સંગીતનું વાતાવરણ, તો મને એવું લાગે છે કે નાનપણથી જ તે, મારા એક બહેન હતા, મોટા બહેન, અમે ગામડામાં રહેતા, તો ત્યાં ગામડામાં ઓલા તહેવારો હોય ને 11 ને એવું, જયારે બધા ગામને બધી મહિલાઓને ભેગા કરીને ઓખાહરણ ગાય, તો એ ઓખાહરણ મને યાદ આવે છે, આપે જયારે પૂછ્યું ત્યારે કે ઓખાહરણ વાંચતા હતા અને એમાં એ ઓખાને બંદીખાને કેદ કરે છે એ વખતનું એક પદ છે। હું એટલા માટે ગાઉં કે આટલા વર્ષો પછી, આઈ થિંક, મને લાગે છે કે મોર દેન 60 યર્સ, 60 વર્ષ પહેલા કદાચ મેં આ સાંભળેલું, એ આજે પણ મને એ કમ્પોઝિશન યાદ છે। તો
1: અમારા શ્રોતા મિત્રો માટે
2: ખાસ મધુરા સાદે રે

0: सभ थी उतरी रे ए पर जो सदा बाप ने हो राज अब मधुरा सा दे रे ओ खारुवे माळिए हो
1: राव हूँ सांभळतो तो बाळक प्रफुल्ल रहे अने हूँ रड़वा मांड्यो હું ખાટલામાં સૂતો હતો મને આખી સિચ્યુએશન યાદ છે પછી ઓખાણને જે પાઠો હતો એ પૂરો થયો અને બધી બહેનો એમને ઘેરે ગયા પછી મારી બહેને પૂછ્યું કે કેમ રડવા માંડ્યો તો મને બીજો કોઈ જવાબ ન સૂજો મેં એમ કીધું કે સાદ મીઠો લાગ્યો રાગ મીઠો લાગ્યો પણ મને લાગે છે કે એ વખતે આ સેન્સ હશે મારા કાનમાં કે કયા રાગને મીઠો કહેવાય કયા સ્વરો ટચી ગણાય એ વખતે હું વાત કરું ત્યારે કદાચ હું મને લાગે છે કે છ સાત વર્ષનો
2: શું વાત છે તો તમારામાં તો બાય બર્થ જ આ બધા જે
1: એવા મા બાપને જ પસંદ કરે હું આપણે એક બીજી વાત કરું એનાથી આગળ મારી માં કહેતી હતી અમે લોકો મારો જન્મ ચિત્તલમાં થયો અમરેલી જિલ્લાના ચિત્તલમાં તો મારો જયારે જન્મ થયો ને ત્યારે આપણા ઠાકર મંદિરની આરતીનું ટાણું થયું હતું એટલે એ નગારું વાગ્યું એ ઝાલર વાગી અને ઠાકર મંદિરની આરતી થઈ જાય પછી ખબર ને સ્તુતિ બધા પૂજારી બધા ગયા તો આ બાજુ એ ઠાકર મંદિરમાં ચોરામાં હાજર રહેલા એ લોકોનું ગાણું શરૂ થયું અને આ બાજુ મારું રોણું શરૂ થયું
2: સરસ વાત
1: સાંકેતિક કે છે ભવિષ્યમાં એ રોણું ભવિષ્યમાં ગાણું બનવાનું હોય છે
2: તો શરૂઆતના દિવસોમાં ગાયક તરીકે પોતાને સ્થાપિત કરવું કેટલું પડકારજનક રહ્યું છે પ્રફુલભાઈ
1: ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ મારે હું એને સંઘર્ષ નથી ગણતો કારણ કે મારે કોઈને કહેવું પડ્યું હોય કે મને ગભરાવો કે મારો પ્રોગ્રામ કરવો
2: રેર કેસમાં
1: હા રેર કેસમાં એક પણ કેસમાં કારણ કે જો મેં માનો કે આપણે ફિલ્મ લાઈનની વાત કરીએ તો મેં મણિયારો જે ગાયો લાખો ફુલાણીમાં ગૌરંગ વ્યાસે મને સામેથી કહ્યું હતું કે તમારી પાસે મણિયારો ગૌરવો છે એમણે અરુણ ભટ્ટને વાત કરી કે આ ગીત સરસ છે હા એ ખરું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અજાણ્યા પાણીમાં કૂદકો ન મારે એટલે સ્વાભાવિક છે કે એ વખતે જે સિંગર
2: એ જ પૂછું કે કયો આમ એવો વળાંક આવ્યો જીવનમાં કે જે એક મહત્વપૂર્ણ બની ગયો
1: ફિલ્મ લાઈનની અંદર મણિયારો અને બાકી તો હું ત્યારે ભણવા માટે આવ્યો ને ભાવનગર ડોક્ટરનું ભણવા ત્યારે મારા બાપુજીએ મને બહુ કડક સૂચના આપી હતી કે હું શિક્ષક છું એ તને ખબર છે અને મારા પેટે પાટા બાંધીને હું તને ભણાવું છું મને પોસાય એમ નથી એકચ્યુઅલી તો મારે એમબીબીએસમાં જવાનું હતું પણ પ્રાથમિક શાળાના શિક્ષકને પોતાના દીકરાને મેડિકલનો ખર્ચ ના
2: પોસાય
1: એટલે એને વિકલ્પ રૂપે આપણે આયુર્વેદમાં મને દાખલ કર્યો પણ બાપુજીએ કીધું કે તને ગાતા આવડે છે એ તારું કારણ કે મેં અમરેલી હું કમાણી ફોરડા હાઈસ્કૂલમાં ભણતો ત્યારે મેં સંગીત છે ઇન્ડિયન મ્યુઝિક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે રાખેલું
2: એટલે ત્યારથી જ તમે
1: નવ દસ અને અગિયાર ત્રણ ધોરણ કમાણી ફોરડમાં અને હું ત્યાં રોજ પ્રાર્થના હું ગૌરવતો હતો મને પહેલો જિંદગીનો રૌપ્ય ચંદ્રક પણ કમાણી ફોરડ સ્કૂલમાં મળ્યો અને એ જોગાનો જોગ એમ કહી શકાય કે
2: એ જમાનામાં તમારી ફોર્મલ ટ્રેનિંગ આવી રીતે
1: ચાલુ એટલે ત્યાં સુધી વિવિધ લક્ષી સ્કૂલ છે તો ત્યાં આઈધર ડ્રોઈંગ ઓર મ્યુઝિક એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનો તો હું ડ્રોઈંગમાં ગયો ત્યાં ગજાનંદ ભટ્ટ સાહેબ હતા ચિત્રના શિક્ષક ને એને ટેબલ ને ટેબલની ઉપર ઘડો ને ઘડા ઉપર એક નાની ગાગર ને ગાગર ઉપર એક ટબુડી એટલે મને કે આ તું દોરી બતાવ એટલે મેં જેવું દોર્યું ને સાહેબ ને ખ્યાલ આવી ગયો કે તું અહીંયા નહીં આવતો આમાં નહીં ચાલે પછી મારી પાસે બીજો વિકલ્પ સંગીતનો હતો તો રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ હતા હું એમની પાસે ગયો ને એમણે મને ગૌરવ્યું એટલે એણે એમ કહ્યું કે હવે તું ડ્રોઈંગમાં નહીં જતો સંગીતમાં જ આવજે પછી હું ઉપાધ્યાય સાહેબનો અને અમારા પ્રિન્સિપાલ દેસાણી સાહેબનો બહુ પ્રિય વિદ્યાર્થી બન્યો રોજ પ્રાર્થના જ મારી પાસે ગૌરવતા છ છ દિવસની અને મેં આપને કહ્યું ને કે મને પહેલો રૌપ્ય ચંદ્રક એ મેઘાણીભાઈનું જોગાનું જોગ ગીત હતું ઘણરે બોલે ને હેરણ સાંભળે મારી એક ઈચ્છા ખરી કે આકાશવાણીમાં આ ગીત મારા અવાજમાં અને સમૂહ સ્વરોમાં રેકોર્ડ થાય આપણે ભવિષ્યમાં
2: કરીશું
1: કરીશું વેપનલેસ અર્થની જે વાત છે આખી બીજા વિશ્વયુદ્ધમાં પછી જે સંહાર થયો અને શસ્ત્રોએ કેટલો વિનાશ સર્જ્યો છે,
2: ડિસઆર્મમેન્ટ
1: રાઈટ. તો મેઘાણીભાઈ દુનિયાભરના કવિઓ પર અસર થાય, તો મેઘાણીભાઈ જેવા કવિઓ પર અસર થાય, એટલે એને ઘણ અને એરણ કે જે શસ્ત્રોના કારખાનાના પ્રતિનિધિઓ છે, એ ઘણ ભાઈ છે અને એરણ બેન છે. અને ઘણ બેન ને કે છે, ભાઈ બેન ને કે છે, શું કે છે કે

0: ਬਣੇ ਇਹ ਵਿਵੇਦ ਨਾਨੀਵਾਤ ਇਹਨਾਂ ਵੇਣੇ ਰੇ ਵੇਣੇ ਹੋ ਸਤ ਫੁੱਲੜਾ ਜਰੇ ਹੋ ਜੀ ਆਉ ਘਨਰੇ ਬੋਲੇ ਨੇ ਏਰਾਣ ਸਾਂਭਲੇ ਹੋ ਜੀ।
1: ਖੂਬ ਸਰਸ, ખૂબ જ સંગીતમાં શરૂઆત કરી છે તમે તો વાતની, તો તમે નરસિંહ મહેતાના પ્રભાતિયા જલારામ બાપાના ભજનો, સંત વાણી અને લગ્ન ગીતો ગાયા છે, એમાંથી કઈ પરંપરા તમારા હૃદયની સૌથી નજીક?
0: ના, જેમાં સ્વર અને સ્વર જ મારી નજીક છે એવું મને લાગે છે કે મેં મારો, જેને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ તો મેં મારો અભ્યાસ કર્યો, સ્ટડી કરી, એમાં મને લાગે છે કે હું બુક વાંચતો હોઉં અને તમે કોઈ પણ ગીત મૂકો વગાડો તો મારું કોન્સન્ટ્રેશન એમાં નથી રહેતું વાંચવામાં, મારું ત્યાં સ્વરમાં, એટલે મને લાગે છે કે સ્વર મારે માટે બહુ નિયરેસ્ટ અને ડિયરેસ્ટ છે, ક્લોઝેસ્ટ છે, અને એટલે મારા અવાજમાં ગવાયેલા કે ગૌરવવામાં આવેલા એ તમામ ગીતો મારી નજીક જ હોય ને, મારું પોતાના સંતાનો એમ નજીક હોય એમ।
1: સાચી વાત છે, તો આજે અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ જેવા દિગ્ગજો સાથે તમે કામ કરેલું છે, તો એમની પાસેથી તમે શું અભિવ્યક્તિ શીખ્યા છો?
0: અવિનાશભાઈની તો આખી વાત જ છે કે અવિનાશભાઈ શું છે કે ગુજરાતને ગાતો કરનાર અવિનાશભાઈ છે, અને કોમર્સની જો વાત કરીએ, ધંધાની, તો સેલ્સમેનશીપ મેં જે અવિનાશભાઈમાં જોઈ એ બીજા બધા હોય છે, પણ ઘણી વખત નબળા કમ્પોઝિશન હોતા નથી, પણ પ્રોડ્યુસરને નબળું લાગે તો નબળું, ડાયરેક્ટર એમ કે નબળું તો નબળું, પછી આપણા માટે પોએટ્રી બેસ્ટ હોય, કમ્પોઝિશન બેસ્ટ હોય, પણ એ તો પસંદ કરનાર કંઈક પૈસા રોકનાર રહે છે, પણ એને ગળે ઘૂંટડો કેમ ઉતારી દેવો?
1: અવિનાશભાઈ
0: એ ખૂબી હતી, ગૌરંગભાઈ પણ ખરા, ગૌરંગભાઈ બતાવે કે ભાઈ આ કમ્પોઝિશન છે, આ છે, આમ છે, આ રીતે ગવાશે, અને આ તો હું ગાઉં છું, જયારે સિંગર ગાશે ત્યારે આને દસ, આનાથી દસ ગણું। મહેશ નરેશ માં મહેશભાઈ શાંત હતા, પણ નરેશલાલ તોફાની હતા, એટલે જયારે ખાસ કરીને કમ્પોઝિશન બનતું હોય અથવા તો સિટિંગ હોય તો એ વખતે રીધમ વાળો હોય તેમ છતાં નરેશભાઈ પોતે

0: પોતે લઈ લે હાથમાં, કારણ કે વોઝ અ રિધમિસ્ટુ.
1: યસ.
0: અને એવું આખું વાતાવરણ ઉભું કરી શકતા હતા. પછી એનું મ્યુઝિક હોલ હોય કે રેકોર્ડિંગ સ્ટુડિયો હોય, તો એ બધા એમ થાય કે આ હિટ છે, ગીતો હિટ જ હોય, હિટ હોય એટલા કેટલા.

0: સંદેશ છે.
1: સાહેબ, અમે કલાકારો જ આકાશવાણી રેડિયો સાંભળીને કલાકાર થયા છીએ. અમે ગામડામાં રહેતા અને ત્યારે અમારે આકાશવાણી રાજકોટ નજીક પડે, તો એના સવારમાં આવતા
0: પ્રભાતિયા
1: અર્ચના
0: કાર્યક્રમ અને
1: કાંજીભૂટા બારોટની વાર્તાઓ, ભલે બહુ એક બેન્ડનો રેડિયો હતો, પણ એ આકાશવાણી ત્યારે તો કલ્પના પણ નહોતી કે એ આકાશવાણીમાં મારા ગીતો વાગશે. અને એ આકાશવાણીમાં 90 વર્ષ પૂરા થશે ત્યારે આપ મારો ઇન્ટરવ્યુ લેશે, એવું તો કલ્પના પણ ન કરી શકાય. પણ એને 90 વર્ષ પૂરા થાય છે. આકાશવાણીની સેવા અદભુત છે. આકાશવાણીએ ખેતીવાડીથી માંડી અને જે સેવા આપી છે સમાજમાં, જનજાગૃતિની, બહુજન હિતાય બહુજન સુખાય,
0: એટલે
1: એ ખરેખર વર્થ છે.
0: બિલકુલ.
1: અને હું તો ઈચ્છું કે આકાશવાણી હજી ખૂબ અપગ્રેડ થાય.
0: ખૂબ ખૂબ આભાર આપનો.
1: જી
0: સાહેબ, આકાશવાણી સાથે જોડાયેલો કોઈ એવો પ્રસંગ જે આજે પણ તમને યાદ હોય, એવું કોઈ ગીત જે આકાશવાણી દ્વારા લોકપ્રિય બન્યું હોય?
1: હું અહીંયા ભાવનગરથી મારી સંસ્થા કલા સંગમમાં આવ્યો નવરાત્રીમાં, અને આવ્યા હતા તો એક દિવસ માટે, પણ અમારે 9 દિવસ બુક થઈ ગયા. એમાં હું બેકગ્રાઉન્ડ પ્લેબેક તો નહીં, પણ બેકગ્રાઉન્ડ સિંગર તરીકે. અને ત્યારે અહીંયા આપણે અમદાવાદ ઉપર રસિકલાલ ભોજક હતા.
0: જી
1: બરાબર. તો એ રસિકભાઈ તમારું ઓલું પોર્ટેબલ રેકોર્ડિંગ, એમાં એ જે બે ગીતો મેં અમે ગાતા હતા, મણિયારો અને કાનુડાની બાગમાં, એ ગીતો પહેલા વહેલા એ રસિકભાઈએ રેકોર્ડ કર્યા. અને પછી તો આકાશવાણી ઉપરથી, અને બહુ હિટ થયેલા, બહુ લોકોએ એને પસંદ કર્યું હતું. ત્યાર પછી યૌવનની જે પાંખ, જે મધુસૂદન વ્યાસે પ્રોગ્રામ કર્યો, એમાં પણ આ બે ગીતો ગૌરાવ્યા. અને એ બે ગીતો સાંભળી અને ગૌરાંગ વ્યાસે લાખો ફુલાણીમાં મારી પાસે મણિયારો ગૌરાવ્યો.
0: શું વાત છે!
1: એટલે હું કહી શકું કે મણિયારે મને પોપ્યુલર કર્યો એ બરાબર છે, પણ એ મણિયારને પોપ્યુલર આકાશવાણીએ કર્યો.
0: જી, તો ગીતની બે
1: મણિયાર. ઓકે.

0: સાહેબો મારો મને નહીં કેમ બોલ કે મરે તારા દલડા રે બોલ કે મરે તારા મનડા રે બોલ કે મરે તારા હેડા ઉદાસી માં છે હે બોલ કે મરે તારા દલડા ઉદાસી માં છે.
1: વાહ, ખૂબ સરસ. પ્રફુલભાઈ, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, બ્રહ્માનંદ, આ સંતોમાંથી કોની રચના તમને સૌથી વધારે પડકારજનક લાગે ગાવાની હોય ત્યારે?
0: ના, બધા સંતોની રચના માના ધાવણ જેવી છે.
1: શું
0: અઘરી છે જ નહીં.
1: અચ્છા,
0: બરાબર. એટલે માનું ધાવણ જેમ કેમ જલ્દી પચી જાય, જલ્દી ગળા નીચે ઉતરી જાય. એટલે જાગને જાદવા હોય કે પછી જળકમળ છાંડી જાને બાળા કે અખંડ રોજી હરિના હાથમાં હોય કે પછી બ્રહ્માનંદજીનો ઘણરવ પટ ફરર ગરર પદ ઘુંઘર રંગભર સુંદર શ્યામ રમે એ છંદો હોય. ઘણા બધા ગીતો મેં સહજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાયા. એક સમય અમદાવાદમાં આવ્યા શ્રીજી મહારાજ, મૂર્તિ શોભે મહારાજની એક કમ્પોઝિશન બહુ સરસ, જે પ્રમુખ સ્વામી મહારાજે એ અમેરિકા હતા અને અમેરિકાથી કહેવાયું હતું કે આપણો સાહેબ છે ને ઈશ્વરચરણ સ્વામી, એને કહેવાયું કે આપ આ રચના તો પ્રફુલ દવે પાસે જ ગૌરવજો.
1: અરે વાહ,
0: એ રચના બંધ બહુ સરસ છે.

0: તમે લાઈવ પ્રોગ્રામ કરો છો અને સ્ટુડિયો રેકોર્ડિંગ, તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું હોય?
1: સ્ટુડિયોમાં હું જયારે ગાઉં છું ત્યારે મારી સામે ઓડિયન્સ બેઠું છે એવી જીવંત રીતે ગાઉં છું. હવે માનો કે પ્રોગ્રામની અંદર કદાચ 50,000 માણસો બેઠા હોય, અહીંયા અત્યારે આપ એકલા છો, તો મારે માટે એક હોય કે 1,00,000 હોય,
0: શું વાત છે,
1: મારે માટે ઓડિયન્સ એ ઓડિયન્સ છે. એટલે અત્યારે તો ઓડિયન્સ નથી, સ્ટેજ નથી, એ કઈ નથી, ખાલી આ માઇક્રોફોન છે આકાશવાણીનું અને આપ મને સાંભળી રહ્યા છો. તો સાંભળી તો રહ્યા છો ને, મારા શ્રોતા તો
0: બિલકુલ બિલકુલ,
1: એટલે એમાં એક જણ છે એટલે મારે થોડીક આમાં પડી કુવાળી દેવું ને દિલ દગડાઈ કરવી એવું ના હોય.
0: બિલકુલ નહીં, સાચી વાત છે. તો આજની જે યુવા પેઢી

0: જોયું કે મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે હું ઘણા સાથે આ ચર્ચા કરું છું કે ધ વે ધીસ યંગસ્ટર્સ આર લિસનિંગ. એક પહેલા તો મારી કલ્પના આભારની વાત છે, આ નવી જનરેશન કે જેને આપણે સ્પોઇલ્ડ જનરેશન કહી છે કે આપણે કહેતા કેના રાખે છે, અચ્છા જેનામાં જેના ઉપર વેસ્ટર્ન કલ્ચરની બહુ ઇન્ફ્લુઅન્સ છે, એ આપણા જુવાનીઓ આપણા યંગ જનરેશન એ જે રીતે અથવા તો બીજા ઘણા બધા કલાકારોના એ જે રીતે એન્જોય કરે છે, તો હું હવે હું કન્ફ્યુઝ છું. કન્ફ્યુઝ એટલા માટે છું કે પેલા તો એક મારી માન્યતા છે કે આ નવી પેઢી આપણી જૂની પ્રાચીન સંતવાણીને સાંભળે જ નહીં.
1: બિલકુલ
0: મારો પ્રેજ્યુડાઇસ છે, મારી માન્યતા છે. એ મારી માન્યતા ખોટી પડી, કારણ કે જે રીતે એ લોકો સાંભળે છે આવું તો મારા સમયમાં નતા સાંભળ્યું.
1: નવો ટ્રેન્ડ આવ્યો છે આજકાલ ભજન જૈન.
0: તો હવે મને હું એવું વિચારું છું સાહેબ કે આવું કેમ બને છે, કોઈ ખાલીપો છે આ લોકોને કે આટલો બધો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, કે પછી આ નવી પેઢી અમારી પેઢી કરતા અપગ્રેડ થઈ છે? અમારા વખતમાં આટલા બધા રિસ્પોન્સ નહોતા. તમે એમાં ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર જોજો, ગૂગલમાં બધીએ જે રીતે આ લોકો જનરેશન સાંભળી રહી છે એ અમારી જનરેશન કરતા અપગ્રેડ થયેલી ડેફિનેટલી છે.
1: હું એ જ સવાલ ઉપર આવી રહ્યો છું કે સંગીતની દુનિયા કેસેટથી લઈને યુટ્યુબ અને આજકાલ તો રીલ્સ સુધી પહોંચી ગઈ છે, તો ચાર દાયકામાં આ જે સફર છે ઘણી બદલાઈ ગઈ છે. તો આજના સમયમાં ઊંડાણ જાળવી રાખવું કેટલું પડકારજનક છે.
0: આજની જનરેશન માટે સારું છે ને, અમારી પાસે કામ હતા પણ કોમ્પ્યુટર નહોતું
1: જી,
0: અને એવી ત્રેવાડી ક્યાં હતી, એટલે અમે તો લાઈવમાં જે કોઈ કલાકારોને સાંભળીએ અત્યારે કેવું મોટી
1: દુનિયા છે
0: અને દુનિયાભરનું સંગીતને એ લોકો નાનકડા મોબાઈલ
1: છે,
0: તો સારી વાત છે. અને એને કારણે એ લોકો બહુ સારી રીતે અપગ્રેડ થયા, રહી થયા, જે અમારામાં શક્ય નહોતું.
1: પ્રભુભાઈ છેલ્લે શું તમને ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈ શ્રોતાએ કહ્યું હોય કે તમારા ભજનથી તમનું જીવન બદલાઈ ગયું છે?
0: એક સત્ય ઘટના કહું
1: જી,
0: ભજન અને લોકગીત ને એને હું અલગ નથી કરતો. મારી દ્રષ્ટિએ સ્વર તમામ સ્વર સંતવાણી જ છે
1: જી.
0: મુંબઈમાં એક છોકરો પ્રકાશ કેવું કંઈક નામ, એને એકવાર મને આવીને મારાથી આવીને એમ કહ્યું કે તમે મારી જિંદગી બચાવી છે. તો મગજ કેવી રીતે કે મને અમારા ફેમિલીના ઝઘડાને કારણે હું સ્યુસાઈડ કરવાનો હતો, તો હું રાહ જોતો હતો કે ઘરમાં કોઈ ન હોય. આ સત્ય ઘટના છે. તો એક દિવસ ઘરમાં મારા મધર ને મારી વાઇફ ને બધા ગયા અને મેં પંખા મારી વાઇફની સાડી લઈને પંખા બાંધી અને બસ હું એ ગળામાં બાંધીને લટકવાની તૈયારી કરું. એ પહેલા મને એમ થયું કે એક વખત પ્રફુલ દવેને મળી હું તો બાર બાર વર્ષે

0: ઘેર આવ્યો એ સાંભળેલો. અને પછી એટલે મેં એ ગીત સાંભળ્યા પછી મને જો કે મરવું નથી.
1: અચ્છા, ખૂબ સરસ પ્રસંગ તમે યાદ કર્યો આજના દિવસે. તો જો કોઈ ગુજરાતી તો એ ગીત આજે અમારા શ્રોતાઓને ગાઈને.
0: હા, આમ તો ફમ પાતળ પરમારમાં મેં ઉષા મંગેશકર ગાયું છે, ઉપેન્દ્ર ત્રિવેદી.

0: જો કોઈ ગુજરાતી સંતની કોઈ એક પંક્તિ તમારો જીવન મંત્ર બનવાનો હોય તો એ કઈ પંક્તિ હશે?
1: કૃષ્ણના શરણમાં ઈચ્છું છું મરણ હું.
0: ખરેખર પ્રફુલ્લજી, આપના સુરોએ આ સંવાદને એક મધુર સ્મૃતિ બનાવી દીધી છે.
1: થેન્ક યુ સર, થેન્ક યુ,
0: ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રોતા મિત્રો, સુર સંગાત કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી. કાર્યક્રમ સુર સંગાત આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા લોકગાયક શ્રી પ્રફુલ્લ દવેની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
2: બદલો બદલો, આદત બદલો,
3: મશીનના કપડાની કપલ ચેક નહીં કરાશું.
2: બદલો બદલો, આદત બદલો, હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયોગ. પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. દિલ ના લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું, હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તુજ એ રૂપ ધારે તો હું શું કરું, હો વમળ માં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે તો હું શું કરું. આંસુઓ ખુબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલો પ્રસ

0: હું શું કરું? તારી જુલ્ફોમાં ટાંકી દઉં તારલા, પણ તું આવે સવારે તો હું શું કરું? શબ્દો જયારે ધબકાર બનીને દિલમાં ઉતરે છે ને શ્રોતા મિત્રો, ત્યારે જન્મે છે કવિતા. અને ગુજરાતી સાહિત્ય એટલું ધનાઢ્ય છે કે તેની પાસે કંઈક એવા સાહિત્યકારો છે જે અમર રહેશે અને જે આપણા સૌનું ગૌરવ છે. આજે એક એવા જ કવિ, એક સર્જક, નાટ્યકાર, ગઝલકાર વિશે વાત કરીશું. બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ કાર્યક્રમ સહિયર સાંભળી રહ્યા છો. અને આજે થોડો સમય પસાર કરીશું એક સર્જન યાત્રાની સુગંધમાં. શ્રોતા મિત્રો, કોઈ કવિતા માત્ર વાંચી જાય છે અને કોઈ કવિતા બની જાય છે. જયારે દુનિયા માત્ર નિયમોમાં જીવતી હતી ત્યારે એક શાયર આવ્યા, જેમણે ગઝલને બંધ બારણામાંથી બહાર કાઢી, એને ખુલ્લા આકાશમાં ઉડાડી, શબ્દોની નવી હવા આપી, નવો શ્વાસ આપ્યો અને ગુજરાતી ગઝલને એક નવી ઓળખ આપી. શ્રોતા મિત્રો, આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા, ગુજરાતના ગઝલકાર, કવિ અને નાટ્યકાર ફકીર મહંમદ ગુલામ નબી મંસૂરી, કે જેમને આપણે સૌ આદિલ મંસૂરીના નામથી ઓળખીએ છીએ, એમનો આજે જન્મ દિવસ છે. 18 મે 1936 ગુજરાતી સાહિત્યને આ અદભુત શાયર મળ્યા, જેમણે ગઝલને એક નવી ઓળખ આપી.
1: જો એમની કવિ તરીકેની ઓળખ પહેલાના જીવનની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી એમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં લીધું. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી અંગ્રેજી સામાયિક ટોપિક અને ગુજરાતી સામાયિક અંગનામાં પત્રકારની કારકિર્દીનો આરંભ કર્યો અને અહીંથી જ એમણે ગઝલો અને કવિતાઓ લખવાની પણ શરૂઆત કરી. ત્યારબાદ એક વિજ્ઞાપન કંપનીમાં કોપીરાઇટર બન્યા અને છેલ્લે ભારત છોડી અમેરિકા વસવાટ સ્વીકાર્યો. અને હવે વાત કરીએ એમના દ્વારા લખાયેલી અગણિત રચનાઓ વિશેની, જેમ કે વળાંક, પગરવ, સતત જેવા ત્રણ કાવ્ય સંગ્રહો દ્વારા એમણે નવી કવિતાના દેખીતા લક્ષણોને ગઝલમાં પ્રગટાવીને એને નવો વળાંક આપ્યો. એમના શબ્દોમાં શહેરનું અજવાળું પણ છે અને દિલનો અંધકાર પણ. જેમ એમણે લખ્યું, મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો. કેટલી ઊંડી વાત! મોટા શહેરમાં રહેતા લોકો પણ લાગણીઓ ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું. ચાલો આગળ વાત કરતા પહેલા એમની આ ગઝલ થઈ જાય. મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો, હેતુ વગરની ભીડમાં કારણ વગરના માણસો, જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો, અખબાર આખું વાંચતા વાસી ખબરના માણસો, રણ રેતમાં ડૂબી ગયા પાણી વગરના માણસો, પાકી સડકની શોધમાં કાચી કબરના માણસો. શ્રોતા મિત્રો, સ્વાતંત્ર્યોત્તર કે આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં આદિલ મંસૂરી સાહેબનો નોંધપાત્ર ફાળો છે. અને ખબર છે, આદિલ મંસૂરી માત્ર શાયર નહોતા, એ ચિત્રકાર પણ હતા, નાટ્યકાર પણ હતા, પત્રકાર પણ. એટલે જ એમના શબ્દોમાં રંગ પણ દેખાતા અને દ્રશ્ય પણ ઉભું થઈ જતું. ખબર છે, આદિલની ગઝલોમાં સૌથી ખાસ શું? મૌન. એમણે મૌનને પણ અવાજ આપ્યો. જેમ કે એમણે લખ્યું, તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે. વાહ, સાચી વાત છે ને, જયારે અંધકાર આવે ત્યારે જ પ્રકાશની કિંમત સમજાય. અને જુઓ ને, પ્રેમ વિશે પણ કેટલી ઊંડી વાત કહી. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જયારે કવિનું મૌન બોલે છે. આ ગઝલ આખી કંઈક આ પ્રમાણે છે. તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે, મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે, વસંતો કાન ગઈને સાંભળે છે ધ્યાનથી એને, સવારે બાગમાં જયારે કળીનું મૌન બોલે છે,
2: ગરજતા વાદળોના ગર્વને ઓગાળી નાખે છે ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
0: ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી કે જયારે પ્રેમની દિવાનગીનું મૌન બોલે છે.
2: સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. અને શ્રોતા મિત્રો, જેમ અગાઉ કહ્યું તેમ પછી એમની સફર અમેરિકા સુધી પહોંચી. દેશ બદલાયો તો એ શબ્દોની માટી ન બદલાઈ. એમના સંગ્રહ ન્યૂયોર્ક નામે ગામ માં વિદેશી જીવન, ત્યાંની સંસ્કૃતિ અને એકલતા બધું જ જોવા મળે છે. જેમ એમણે લખ્યું, આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલવ પ્રસારે તો હું શું કરું. આ કેટલી સુંદર લાગણી છે. માણસ તૂટેલો હોય
1: પણ પ્રેમ સામે ફરી ઓગળી જાય. અને આ પંક્તિઓ, માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, કેટલું મોટું તત્વજ્ઞાન. માનવતા જ તો સાચી ઈશ્વરતા છે. તો મિત્રો, ચાલો સાંભળીએ આ ગઝલ હવે મનહર ઉદાસના સ્વરમાં.
3: આદરણીય મિત્રો, આજની આ મહેફિલના અંત તરફ હવે આપણે આવી ગયા છીએ. આજના યુગમાં માનવ થઈને રહેવું ઘણું જ મુશ્કેલ છે, પણ ઈશ્વર બની જવું ઘણું સહેલું છે. આવા જ ભાવોને રજૂ કરતી જનાબ આદિલ મનસૂરી સાહેબની આ હૃદયસ્પર્શી રચના હવે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

શ્રોતા મિત્રો, ખૂબ સુંદર ગઝલ. વાહ. શ્રોતા મિત્રો, 6 નવેમ્બર 2008 ના રોજ આદિલ મંસૂરીએ આ દુનિયાથી વિદાય લીધી. પણ શાયર ક્યાં જાય છે, એમના શબ્દોમાં એ હંમેશા જીવતા રહી જાય છે. આજે પણ જ્યારે કોઈ એકલતા અનુભવે, કોઈ દિલની વાત શબ્દોમાં શોધે, ત્યારે ક્યાંક ને ક્યાંક આદિલ મંસૂરી મળી જ જાય છે. આજે એમના જન્મદિવસે ચાલો શ્રોતા મિત્રો એમને યાદ કરીએ અને એમને શબ્દોથી વંદન કરીએ. અને આદિલ મંસૂરી સાહેબ વિશે જ્યારે વાત કરતા હોઈએ ને, ત્યારે એમના આ શબ્દો તો સાંભળવા જ રહ્યા. તેના વગર આદિલ મંસૂરી સાહેબ વિશેનો કાર્યક્રમ જ અધૂરો ગણાય. તો કાર્યક્રમની સમાપ્તિ કરીએ એમના જ શબ્દોમાં.

શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને લખીને ચોક્કસથી જણાવશો. ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, ABAD સહયર @gmail.com.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ

0: દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની તેમની 2 દિવસની મુલાકાત બાદ આજે નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે. શ્રી મોદી ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને 3જા ભારત નોર્વે શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
1: आज प्रधानमंत्री नॉर्वे के राजा हेराल्ड पंचम और रानी सोनिया से मुलाकात करेंगे. इसके बाद वे नॉर्वे के प्रधानमंत्री योनास गार स्टोरे के साथ द्विपक्षीय वार्ता करेंगे. वे भारत नॉर्वे व्यापार और अनुसंधान शिखर सम्मेलन को भी संबोधित करेंगे. कल प्रधानमंत्री तीसरे भारत नॉर्वे शिखर सम्मेलन में भाग लेंगे. वर्तमान में भारत और 5 नॉर्वे देशों के बीच व्यापार का मूल्य 19 अरब डॉलर है. व्यापार के प्रमुख क्षेत्रों में नवाचार, रक्षा, आर्थिक और जनसंपर्क जैसे कई क्षेत्र शामिल है. संगीता गढ़बोले, आकाशवाणी न्यूज, ओस्लो, नॉर्वे.
0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની સ્વીડન મુલાકાત અંગે જણાવ્યું કે આ મુલાકાતથી ઘણા મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી લઈને સંયુક્ત નવીનતા ભાગીદારી અને ભારત સ્વીડન ટેકનોલોજી તથા એઆઈ કોરિડોરના 2જા તબક્કાની શરૂઆતથી લઈને આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધીની ચર્ચાઓ ફળદાયી રહી છે. તેમાં સ્વીડિશ લોકો, સરકાર અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટેલ્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારથી સન્માનિત કરાયા હતા. કેરાલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીડી સતીસમના નેતૃત્વ હેઠળના નવા યુડીએફ મંત્રીમંડળે આજે તિરુવનંતપુરમ ખાતે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લીકરે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં વીસી સતીસને કેરાલામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ કેરાલામ કોંગ્રેસ પ્રમુખ રમેશ ચેન્નીથલા, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સન્ની જોસેફ, ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરાલામના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ વીડી સતીશનને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નવી રચાયેલી કેરાલામ સરકારને તમામ શક્ય સમર્થનની ખાતરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં ઇમરજન્સી સેવાઓનો નંબર 112 માટે 400 નવા અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાઈ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રમણસિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી ડાયલ 112 સેવા છત્તીસગઢમાં ફક્ત 16 જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. રાજ્ય સરકારે હવે આ સેવાઓનો વિસ્તાર તમામ 33 જિલ્લાઓમાં કર્યો છે. શ્રી શાહ જગદલપુર પહોંચશે અને અમર વાટિકામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બસ્તર કે સંઘ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ દ્વિપક્ષીય જોડાણના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા, દરિયાઈ સહયોગને વેગ આપવા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથસિંહ વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફ્રેન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયામાં તેઓ દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. એક ઐતિહાસિક નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી છે. ગ્રુપ એ ની જગ્યા ઉપર ભરતી માટે ઉપલી વયમર્યાદા હવે 41 વર્ષ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ બી ની જગ્યાઓ માટે મર્યાદા વધારીને 44 વર્ષ કરવામાં આવી છે અને ગ્રુપ સી તથા ગ્રુપ ડી ની જગ્યાઓ માટે મહત્તમ વય હવે 45 વર્ષ છે. સરકારે સ્પષ્ટતા કરી કે જ્યાં ઉચ્ચ વયમર્યાદા પહેલેથી જ અમલમાં છે ત્યાં હાલના નિયમો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે જાહેર સેવા આયોગની બહારની ભરતીઓ જેમાં રાજ્ય ઉપક્રમો, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો સમાવેશ થાય છે તે માટે મહત્તમ વયમર્યાદા પણ 45 વર્ષ રહેશે. આ નિર્ણય સત્તાવાર રીતે 11 મે 2026 થી અમલમાં ગણાશે. ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 9 લોકોના મોત થયા છે. એક ઝડપી ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા વાહન સાથે અથડાઈ હતી. વાહનમાં 2 મહિલાઓ સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર પીલીભીત બસ્તી હાઈવે પર અડાલીસપુર ગામ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયું હતું. આગળ અને પાછળની સીટ પર બેઠેલા લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. પંચના જણાવ્યા અનુસાર આ મહિનાની 25મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન 18મી જૂને યોજાશે. મતગણતરી 22મી જૂને થશે. સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે ભારતમાં ઊંડા નીતિગત સુધારાઓના કારણે ભારતીય મહિલા નાવિકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નારી શક્તિ ભારત અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને ઉજ્જવળ વધુ સમાવિષ્ટ ભવિષ્ય તરફ દોરી રહી છે અને તેનું સુકાન સંભાળી રહી છે. નીટ પેપર લીક કેસનો દર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો હોવાના અહેવાલ છે. એક માતા પિતા પર તેમની પુત્રી માટે 5 લાખ રૂપિયાના લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદવાનો આરોપ છે. સીબીઆઈની એક ટીમે ગઈકાલે તે વ્યક્તિની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ માટે તેને આવતીકાલે એજન્સીના પુણે કાર્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવાયું છે. દરમિયાન આજ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ અદાલતે પુણે સ્થિત આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:15 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે અને પ્લે ઓફની રેસમાં મજબૂત રીતે યથાવત છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચોમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરાલમના કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસન્ના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ગયા અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર હૈ.

हर हर तेरी बिंदिया रे।

yakın

तुम्हारे चले है जब तुम।

हो इसने दादा जिंदगी एक खबर है तुम्हारी।

आँखों में आँखों में आँखों में यारों का दिल खो जाता है।

जाता है, आँखों ही आँखों में।

लता मंगेशकर की आवाज, फिल्म का नाम कारवां।

लगे जैसे कि तू हंस के जहर कोई पिए जाए शाम मस्तानी।

कसम तेरी कसम मेरे होठ पिए जाए

0: थोड़ी करती बड़ी जरा देखो तो घड़ी
1: तो घड़ी।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. રાજ્યભરમાં હાલ વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે સ્વ ગણતરી કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે સુરતથી વસ્તી ગણતરીનું સ્વયં અરજીપત્ર ભરી સ્વગણતરી નોંધણી પૂર્ણ કરી. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી હતી.
1: देखिए ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है. वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स है, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए बहुत ही बड़ा माध्यम है. इसमें जो आप फॉर्म जब भर रहे हो, तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी. देखिये वो हर चीज जो डिपार्टमेंट द्वारा ये काम चल रहा है, उन्होंने यही चीज ऑलरेडी देश के सामने रखी हुई है और सभी प्रकार के नियम भी वेबसाइट के अंदर दिए गए हैं.
0: ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. આ પહેલા આગામી 31 મે સુધી લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે માહિતી ભરી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ શકશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરી અરજી વસ્તી ગણતરીમાં સહભાગી થઈ રહ્યા છે. રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે દરેક નાગરિકોને આ મહત્વની કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. તો ડાંગમાં આહવા સરકારી માધ્યમિક શાળામાં વસ્તી ગણતરીને લઈ વહીવટી કર્મચારીઓ, શિક્ષકો અને નિરીક્ષકે મોબાઇલ એપ ઉપયોગ, ડેટા સુરક્ષા અને ગણતરી પદ્ધતિની સઘન તાલીમ લીધી હતી. આ અંગે આહવાના મામલતદાર રજનીશ વૈષ્ણવે વધુ માહિતી આપી.
2: હાલમાં જે વસ્તી ગણતરીનું અભિયાન શરૂ થનાર છે 1 જૂનથી, એ મુજબ આહવા તાલુકા માટે વસ્તી ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ અહીંયા સરકારી હાઈસ્કૂલ આહવા ખાતે શરૂ કરવામાં આવેલ છે. 18

0: 23 મે સુધી આ તાલીમ ચાલશે. ત્યારબાદ 1 જૂન થી રેગ્યુલર વસ્તી ગણતરીની કામગીરી શરૂ થનાર છે, જે માટે વસ્તી ગણતરીદારોને હાલમાં અહીંયા તાલીમ આપવામાં આવી રહેલ છે, જેમાં કુલ વસ્તી ગણતરીદાર અને સુપરવાઇઝર એમ થઈને 250 જેટલા કર્મચારીઓ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.
1: એસટી વિભાગ દ્વારા ભાવનગર અને સુરત વચ્ચે એસટી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો. અમદાવાદ ભાવનગર વચ્ચે અને મુંબઈ દિલ્હી વચ્ચે નવો રાજમાર્ગ તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાથી અમદાવાદ ભાવનગર વોલ્વો અને અમદાવાદ સુરત વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું, અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ બી વિરાસત બીના સંકલ્પને મૂર્તિમંત કરતા સંગ્રહાલયો આપણી સભ્યતા અને સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર નવી ઓળખ આપી રહ્યા છે. અમદાવાદનો પ્રખ્યાત ગાંધી આશ્રમ, ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય, વડનગર સ્થિત દેશનું પહેલું પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય, લોથલ ખાતે નિર્માણ પામી રહેલું વૈશ્વિક કક્ષાનું રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલ, આવા પ્રાચીન વારસાના જતન સાથે ગુજરાત આજે આધુનિક ટેકનોલોજીના સમન્વયનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બન્યું હોવાનું શ્રી પટેલે વધુમાં જણાવ્યું. રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે. રાજ્યમાં એશિયાટિક સિંહોની સુરક્ષા અંગે વન વિભાગ દ્વારા કાર્યયોજના તૈયાર કરવામાં આવી. વન વિભાગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળના અધિકારીઓ દ્વારા ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સંયુક્ત નિરીક્ષણ પણ કરાયું હતું. દરમિયાન ભાવનગરના મહુવાથી લઈ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના દરિયાઈ પટ્ટાના રાજમાર્ગ પર સિંહોની અવરજવર રહેતી હોય તેવા અંદાજે 19-20 જેટલા હોટસ્પોટ એટલે કે ભૌગોલિક જગ્યા શોધવામાં આવી છે. સિંહોની સલામતી અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા આ તમામ જગ્યા પર વિશેષ કામગીરી કરાશે. ભરતની દીકરી સંસલ પટેલે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન WRPF UK વિશ્વકપ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભરતમાં માર્ગદર્શન અને તાલીમ હેઠળ તૈયારી કરનારા સંસલ પટેલ સતત મહેનત અને શિસ્તના કારણે વિશ્વસ્તરની સ્પર્ધામાં વિજય મેળવી ભરતના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા સંસલ પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. અરવલ્લીની ગિરિમાળાઓમાં ખોળે વસેલા બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. હાલમાં સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસાન લાગી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આકરી ગરમીની વચ્ચે પણ બનાસકાંઠાના ધરતીપુત્રોએ પોતાની મહેનત ચાલુ રાખી છે. જિલ્લાના ખેતરોમાં હાલ બાજરીનો પાક લહેરાઈ રહ્યો છે, જે ઉનાળાની ગરમીમાં પણ હરિયાળીનો અહેસાસ કરાવે છે. વિશેષ કરીને જિલ્લામાં આ વર્ષે તડબૂચ અને સક્કરલેટીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. ગરમીના પ્રકોપ વચ્ચે શરીરને ઠંડક આપતા આ ફળોની માંગમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્થાનિક સ્તરે ઉત્પાદિત આ તાજા ફળોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને તાજેતરમાં અસ્તિત્વમાં આવેલા નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વહીવટીતંત્રમાં પ્રથમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. નવા જિલ્લાનો ચાર્જ સંભાળનાર પ્રથમ અધિકારીઓની હવે અન્યત્ર બદલી થઈ છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જિલ્લાની તમામ બેઠકો પર રસાકસીભર્યા જંગ બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી ભાજપે 32 બેઠક પર વિજય મેળવીને 31 વર્ષના લાંબા ગાળા બાદ પુનઃ સત્તા કબજે કરી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 15 બેઠક આવી છે. ખાસ કરીને જલોત્રા બેઠક પર ભાજપે પ્રથમ વખત જીત મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો જિલ્લાની કુલ 10 તાલુકા પંચાયતો પૈકી અમીરગઢ, ડીસા, ધાનેરા, લાખણી, ઓગળ, કાંકરેજ અને દાંતીવાડા એમ 6 તાલુકા પંચાયતો પર ભાજપનો વિજય થયો છે. તો પાલનપુર, વડગામ, હળાદ અને દાંતા એમ 4 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે, જેમાં હળાદની ધ્રાંગીવાસ અને અમીરગઢની કસારા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારો વિજેતા બન્યા છે. નગરપાલિકાઓમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું છે, જેમાં પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી સત્તાના સૂત્રો સંભાળ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે વૈશાખી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વૈશાખી પૂનમે આસપાસના વિસ્તારમાંથી વનવાસી ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ વાજંત્રોના નાદ સાથે માતાજીના દર્શને આવે છે અને માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવે છે. જિલ્લાના અંબાજી નજીક આવેલા કુંભારિયા કેન્દ્રે શિક્ષણ જગતમાં ફરી એકવાર ડંકો વગાડ્યો છે. માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં કુંભારિયા કેન્દ્ર 98.62% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સફળતા સાથે જ કુંભારિયા કેન્દ્રએ રાજ્યના શૈક્ષણિક નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પાણીના તળ ઊંડા ગયા છે. અનેક ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં જમીન છે, ત્યારે ખેડૂતો અત્યારે સોલાર પાર્કમાં ભાડાથી જમીન આપી આવક મેળવે છે. આ સાથે ખેડૂતના દીકરાઓ સાથે ગામડાના શ્રમિકોને પણ ઘરઆંગણે રોજગારી મળી રહી છે. આજે બંજર જમીનમાં પણ રોજગારની તકો ખુલી છે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

రవిశంకర్ దేశాయ్, శివంగి దేశాయ్ అని అప్సంగారేత రచనాది సురేష్ దళాల్ని గుజరాతీ గీతం కార్యక్రమం సమాప్త చేసే ప్రసారణ ఆకాశవాణి అహ్మదాబాద్ వడోదరా రాజ్కోట్ అనే బూత్ కేంద్ర పరిధి కరబామావ్యు બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTH નું પ્રસારણ. નમસ્કાર.

NTT Online。मुकाबला आखिरी में सांभ आशा भोसले ने।

0: મનસુખભાઈ ક્યાં ચાલે કચેરીએ? દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાં જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
0: ફોનથી શું થાય?
1: શુભમ ડીજી

0: ਤੁਹਾਡੇ ਹਿੰਦ ਫਿਲਮੀ ਗੀਤਾਂ ਦਾ ਕਾਰਜਕ੍ਰਮ ਗੁਲ ਮਾਹੌਲ ਆਕਾਸ਼ਵਾਣੀ ਨੂੰ ਅਹਿਮਦਾਬਾਦ ਵਡੋਦਰਾ ਕੇਂਦਰ ਆਪ ਸਾਹਮਣੇ ਰਿਹਾ ਛੋ ਰਾਜੀ ਪਾਣੀ ਅੱਛੀ ਲੋਕ ਸੰਗੀਤ
1: શું તમે ચાહો છો કે સરકાર શ્રી વ્યાજુભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરણપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજની જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત

હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો

0: ઉમેર શકો છો. ફોન નંબર 0792324900. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રિ માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324900.
1: લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળશો હસમુખભાઈ શુક્લના સ્વરમાં પ્રાચીન ભજન. પ્રથમ રચના છે પિંગળની.

0: લોકસંગીતના કાર્યક્રમમાં આપ સાંભળ્યા હતા હસમુખભાઈ શુક્લના સ્વરમાં પ્રાચીન ભજન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાહુભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભોગાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ ભોગેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927

શૂન્ય અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-932-5400. શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-932-5400. શું તમે જાણો છો કે

0: શ્રીને અરજી તો પણ કરી શકે છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-232-5890.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ શ્યામા વાઈતુરીના સ્વરમાં લોકગીતો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મેળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજની જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5400.
1: આપ સાંભળી હતા લોક સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 6:15 થઈ છે. હવે સંધ્યામાં સમાચાર સાંભળશો.

आकाशवाणी भूज समाचार परेश मारू वांचे छे। नमस्कार। कच्छ जिलानी भूज मांडवी नखत्राणा अंजार अने मुंद्रा नगरपालिकामां प्रमुख अने कारोबारी चेरमेन जेवा महत्वना होदाओ मेळवा विजेता उमेदवारोमां भारे उत्तेजना छे। आवतीकाले पांच नगरपालिका अने गांधीधाम महानगरपालिकानी मरनारी प्रथम सामान्य सभामां 18 वर्ष माटेना होदेदारोना नामो जाहेर थवानी संभावना छे। भाजप प्रदेश पार्लामेंटरी बोर्ड द्वारा प्रमुख पद माटेना नामों पर अंतिम मोहर लगावी देवाई छे, परंतु सस्पेन्स हजु अकबंध छे। वर्ष 2027 विधानसभा चूंटणीना राजकीय समीकरणों अने ज्ञातिना धोरणे प्रमुख उपप्रमुख अने शासक पक्षना नेतानी पसंदगी करवामां आवे तेवी शक्यताओ सेवाई रही छे। गुजरात बोर्ड द्वारा धोरण 10 અને 12ની ઓનલાઈન માર્કશીટ જાહેર થયા બાદ હવે આગામી અઠવાડિયાથી શાળાઓ મારફતે હાર્ડ કોપીનું વિતરણ શરૂ કરાશે। આ વર્ષે પ્રથમવાર સીબીએસઈ પેટર્ન પર ડિજિટલ સિક્યુરિટીથી ફીચર્સથી સજ્જ સ્માર્ટ માર્કશીટ આપવામાં આવશે, જે ડુપ્લિકેટ દસ્તાવેજો અટકાવશે। જૂના હોલોગ્રામ સ્ટીકરને હટાવીને વિશિષ્ટ ક્યુઆર કોડ મુકાયો છે, જેને સ્કેન કરી વિગતો વેરીફાઈ કરી શકાશે। આ ઉપરાંત માર્કશીટ ડિજીલોકર પર પણ ઉપલબ્ધ રહેશે। કચ્છ જિલ્લામાં સફળ થયેલા 30,015 વિદ્યાર્થીઓ સહિત રાજ્યભરના વિદ્યાર્થીઓને આ નવી આકર્ષક કલર ટોનવાળી માર્કશીટ મળશે। પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં રાપર અને ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ મોટું સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગ ઓપરેશન હાથ ધરાયું હતું। 44 પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમોએ પ્રોહિબિશન ચોરી અને જુગારના ગુનેગારોના મકાનો હોટેલો તેમજ અવાવરૂ જગ્યાઓએ સઘન ચેકિંગ કર્યું હતું। આ ઓપરેશન દરમિયાન પ્રોહિબિશનના 14 જાહેરનામા ભંગના 4 અને અન્ય કલમો હેઠળ કેસો નોંધાયા હતા, તેમજ 47 નીલ રેડ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા 74 લિસ્ટેડ બુટલેગરો, 25 જુગારીઓ અને 27 અસામાજિક તત્વોની ચકાસણી કરાઈ હતી। ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કુલ 80 વાહનો ડિટેઇન કરાયા હતા અને નિયમ ભંગ કરનારાઓ પાસેથી 89,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો। ભુજની સરકારી પોલિટેકનિક કોલેજના તમામ 5 ડિપ્લોમા અભ્યાસક્રમોને વર્ષ 2028 સુધી નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનની માન્યતા મળી છે। આ સિદ્ધિ બદલ જીટીયુ અમદાવાદના 19મા સ્થાપના દિવસે શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંસ્થાને શૈક્ષણિક ગુણવત્તા એવોર્ડ એનાયત કરાયો હતો। આવી માન્યતા મેળવનાર આ કચ્છની એકમાત્ર સંસ્થા બની છે। આચાર્ય ડોક્ટર ગૌરાંગ લાખણીએ એવોર્ડ સ્વીકારતા જણાવ્યું કે આ સફળતા સ્ટાફ અને વિદ્યાર્થીઓની કટિબદ્ધતાનું પરિણામ છે, જેનાથી વિદ્યાર્થીઓને વિદેશગમન અને કોર્પોરેટ નોકરીઓમાં મોટો ફાયદો થશે। સ્વચ્છ સંરક્ષણ અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત ગાંધીધામ નગરપાલિકાની ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે। મહાપાલિકાની આરોગ્ય અને સેનિટેશન ટીમે વિવિધ વેપારી મથકો પર આકસ્મિક ચેકિંગ કરીને અંદાજે 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કર્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી ₹48,000 દંડ વસૂલ્યો હતો। અધિકારીઓએ વેપારીઓને માત્ર 120 માઇક્રોનથી વધુ જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા કડક સૂચના આપી છે, સાથે જ પર્યાવરણના હિતમાં નાગરિકોને કાપડની થેલી વાપરવા અનુરોધ કર્યો છે। આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવી રહ્યું છે। ભુજ સ્થિત ગુજરાતના સૌથી જૂના કચ્છ મ્યુઝિયમ ખાતે લોકોએ પ્રાચીન શિલાલેખો અને કચ્છી સંસ્કૃતિનો વારસો નિહાળ્યો હતો, તો વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા ખાતે આવેલા પુરાતત્વીય સંગ્રહાલયમાં પણ પ્રવાસીઓએ હડપ્પીય સંસ્કૃતિના 5,000 વર્ષ જૂના અવશેષો, માટીના વાસણો અને ઘરેણા રસપૂર્વક જોયા હતા। આ ઉપરાંત ભુજના સ્મૃતિવન મ્યુઝિયમની પણ લોકોએ મુલાકાત લીધી હતી। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ ગુજરાતમાં તાપમાન ધીમે ધીમે ઘટાડો થશે। આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી જેટલું ગગડવાની શક્યતા છે। આજે રાજ્યમાં હીટવેવ અંગે કોઈ એલર્ટ અપાયું નથી, પરંતુ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે। આજે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી અને નલિયામાં 35 ડિગ્રી નોંધાયું છે। બીજી તરફ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે। આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતા આશરે 4 દિવસ વહેલું, એટલે કે 26મી આસપાસ કેરળમાં પ્રવેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।

પ્રસ્તુત છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. યુવાણી કાર્યક્રમમાં આજે આપ સાંભળશો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વિશેની માહિતી. તે ઉપરાંત આજનો યુવાન દેશના ભવિષ્ય પર વિદિશાનો વાર્તાલાપ. તે ઉપરાંત ફિલ્મી ગીતો તો ખરા જ.

નમસ્કાર મિત્રો, કેમ છો? હું સ્તુતિ ફરી એકવાર તમારી સાથે વાત કરવા આવી છું. તમારું હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. મિત્રો, થોડા સમય પહેલા મેં ભુજમાં આવેલા સ્મૃતિ ભવનની મુલાકાત લીધી હતી. હું બસ તો ફરવાના બહાને જ ગઈ હતી. જેમ આપણે કોઈ સામાન્ય મ્યુઝિયમમાં ફરવા જઈએ ને એવું હશે એમ વિચાર્યું. હું સાચું કહું તો જેમ જેમ અંદર આગળ વધતા ગયા તેમ સમજાયું કે આ ખાલી કોઈ મ્યુઝિયમ નથી, પણ હજારો લોકોની જિંદગી, તેમની પીડા અને તેમની યાદોની એક ઝલક છે. ત્યાં કેટલીક એવી વસ્તુઓ જોઈ અને વાતો સાંભળી કે મન અચાનક ભારે થઈ ગયું. એક ક્ષણે તો બસ શાંતિથી ઉભી રહી ગઈ અને વિચાર આવ્યો કે એક જ ક્ષણમાં લોકોનું જીવન કેમનું બદલાઈ ગયું હશે. પણ એની સામે લોકોની હિંમત અને સાહસ સાથે ફરીથી જીવનમાં આગળ વધવાની વાતો સાંભળીને એક અલગ જ લાગણી અનુભવાઈ. મને આજે પણ યાદ છે કે અમે બહાર નીકળ્યા ને પછી થોડા સમય માટે કશું જ બોલી ન શકી. અંદર એટલા બધા વિચારો હતા. મારા માટે સ્મૃતિ ભવનની મુલાકાત એ માત્ર મ્યુઝિયમ જોવા જેટલી નથી રહી, પણ એક એવો અનુભવ જેણે મને જીવન, લાગણી અને માણસાઈ વિશે ઘણું શીખવ્યું. પણ તમને થતું હશે ને કે સ્તુતિ તું અચાનક આ બધી વાતો કેમ કરે છે? કેમ કે મિત્રો, આજે 18 મે એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. મિત્રો, અમદાવાદની એક વાત મને બહુ ગમે. ત્યાં દરેક ખૂણે કોઈક ઇતિહાસ છુપાયેલો છે અને કદાચ એટલા માટે જ અહીંના મ્યુઝિયમ પણ એક અલગ અનુભવ કરાવે છે. ઘણી વાર આપણે એમ વિચારતા હોઈએ કે મ્યુઝિયમ જવું એટલે બસ જૂની વસ્તુઓ જોઈને પાછા આવી જવું, પણ ખરેખર તો મ્યુઝિયમ જઈએ ને ત્યારે આવું જરાય નથી લાગતું. જેમ કે ગાંધી આશ્રમ, જ્યાં આપણા સ્વાતંત્ર સંગ્રામની યાદો મળે છે, કે કેલિકો મ્યુઝિયમ, જ્યાં જૂની હસ્તકળા જોવા મળે છે, તો ક્યાંક સંસ્કાર કેન્દ્ર, જ્યાં આપણને અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ જોવા મળે છે, તો ક્યાં એવા મ્યુઝિયમ પણ છે જ્યાં આપણને જૂના સમયની યાદ અપાવે છે, જેમ કે અમદાવાદનું કાઇટ મ્યુઝિયમ તથા એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયોલોજીને કેમ ન ભૂલાય. મને તો એમ લાગે છે કે જ્યારે દરેક મ્યુઝિયમની પોતાની એક અલગ સ્ટોરી ના હોય, ક્યારેક શાંતિથી ભરીએ ને તો એવું લાગે કે દિવાલો પણ કંઈક બોલે છે, કે આ જગ્યા બહારની ભાગદોડ અને અવાજથી દૂર થોડા સમય માટે રોકાઈને આપણા વારસાને સમજવાની તક આપે છે. સાચું કહું તો આપણે કોઈ પણ જગ્યાને સાચે સમજવું હોય ને તો તેને મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. મિત્રો, પણ આજે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે ઘણી વાર આપણે પોતાના ઇતિહાસ, પોતાની સંસ્કૃતિ અને જૂના સમયની વાતો વિચારવા માટે સમય જ નથી. બધું હવે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમય ગયું છે. કોઈ પણ વસ્તુ સેકન્ડ્સમાં મળી જાય છે. ફોટોઝ, વિડીયોઝ, ઓડિયો બધું હોવા છતાંય એવી ઘણી વસ્તુઓ છે કે જે સ્ક્રીન પર અનુભવાતી જ નથી. એ અનુભવ કરવા માટે તો આપણે આવા મ્યુઝિયમ્સમાં જ જવું પડે. દરેક વસ્તુ પાછળ કોકની યાદ, કોકની મહેનત, કોકનો સંઘર્ષ, કેટલી વાર્તાઓ છુપાયેલી હોય છે. જ્યારે પુસ્તકમાં વાંચેલી કોઈ વાત ત્યાં જઈને જોઈએ ને તો સાચે જ જ્યારે જીવન થઈ ગયું હોય ને એમ લાગે. મ્યુઝિયમમાં આપણે કશું નવું શીખતા નથી, પણ પોતાની જાતને થોડું વધારે સમજીએ છીએ. એટલે જ કદાચ કોઈ ફોટાને જોઈએ ને ત્યારે એ કંઈક બોલતો હોય એવું લાગે. કેટલીક જગ્યાએ મન ખુશ થઈ જાય તો કેટલીક જગ્યાએ મનમાં શાંતિ છવાઈ જાય. મિત્રો, શું તમને પણ કોઈ એવો મ્યુઝિયમ યાદ છે જ્યાં જઈને તમે થોડા સમય માટે વિચારમાં પડી ગયા હોય? ક્યારેક તો એવું લાગ્યું હશે ને કે સમય થોડા સમય માટે અટકી ગયો છે. મિત્રો, મ્યુઝિયમ્સ વિશે વાત કરીએ ને તો એક પ્રશ્ન તો થાય કે દુનિયાનું સૌથી પહેલું મ્યુઝિયમ કોણે બનાવ્યું હશે? તો એવું માનવામાં આવે છે કે લગભગ 2500 વર્ષ પહેલા મેસોપોટેમિયાની રાજકુમારીએ એક મ્યુઝિયમ બનાવ્યું જ્યાં જૂની અને ઐતિહાસિક વસ્તુઓ સાચવી રાખવામાં આવતી હતી. મિત્રો, જરા વિચાર તો કરો, આજથી 2500 વર્ષ પહેલા પણ લોકોને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ સાચવવાની ચિંતા હતી. આ વાત સાંભળીને નવાય તો લાગે કે મ્યુઝિયમ તો હમણાં થોડા અમુક 100 વર્ષોથી બન્યા હશે, પણ સાચું તો એ છે કે માણસ હંમેશા પોતાની યાદો સાચવવા માંગે છે. કદાચ એટલે જ મ્યુઝિયમ્સ ખાસ લાગે છે. એ વસ્તુઓનો સંગ્રહ નથી, પણ માનવ સફરની યાદો છે. મિત્રો, મ્યુઝિયમની વાત કરીએ અને આપણા ભારતના મ્યુઝિયમની વાત ના કરીએ તો ખાલી પો લાગે. આપણા દેશમાં ઘણા એવા અદભુત સંગ્રહાલયો છે જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે સાચવી રાખે છે. મિત્રો, ભારતના કેટલાક એવા મ્યુઝિયમ વિશે એવી ઇન્ટરેસ્ટિંગ વાતો છે ને કે જે તમને સાંભળીને ત્યાં જવાની ઈચ્છા થઈ જશે. જેમ કે 1814 સ્થાપિત એશિયાનું સૌથી જૂનું અને ભારતનું સૌથી મોટું સંગ્રહાલય કલકત્તામાં આવેલું ઇન્ડિયન મ્યુઝિયમ, જ્યાં આજે પણ લગભગ 4000 વર્ષ જૂની મમી સાચવી રાખવામાં આવેલી છે. ઘણા લોકો માટે મ્યુઝિયમનું આ સૌથી મોટું અટ્રેક્શન છે. પછી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, જે હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી મૂળની વસ્તુઓ રાખવામાં આવેલી છે. ત્યાં જઈને લાગે કે આપણે 70 હજારો વર્ષ જૂના ભારતમાં આવી ગયા હોય.
મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, જે પહેલે પંચક વિંગ્સ મ્યુઝિયમના નામે ઓળખાતું હતું. આની બિલ્ડિંગ એટલી સુંદર છે કે ઘણા લોકો માત્ર આનું આર્કિટેક્ચર જોવા માટે ત્યાં જાય છે. હૈદરાબાદનું સલારજંગ મ્યુઝિયમ દુનિયાના સૌથી મોટા એક વ્યક્તિના સંગ્રહ માટે જાણીતું આ મ્યુઝિયમ છે. કહેવાય છે કે સલારજંગે પોતાની આખી જિંદગી દરમિયાન દુનિયાભરની જે પણ દુર્લભ વસ્તુઓ ભેગી કરી ત્યાં રાખવામાં આવે છે. પછી જયપુરનું આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, તે રહેતા લાઇટિંગ એવું સુંદર લાગે છે કે ઘણા લોકો એને પેલેસ જેવું મ્યુઝિયમ કહે છે. અહીં ઇજિપ્તની મમીથી લઈને રાજસ્થાની કળા અને જૂના હથિયારો સુધી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. મિત્રો, બસ એટલું જ કહેવાનું છે કે આપણા યંગસ્ટર્સ નવી ટેકનોલોજી અને ટ્રેન્ડ સાથે ઝડપથી આગળ વધી રહ્યા છે અને ખૂબ સારી વાત છે, પણ સાથે સાથે પોતાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જે પેઢી પોતાના ભૂતકાળને સમજી શકે છે ને, એ જ વધારે સારું ભવિષ્ય બનાવી શકે છે. તેથી હવે મિત્રો, તમને જ્યારે પણ સમય મળે ને, ત્યારે એકવાર જરૂર કોઈક મ્યુઝિયમની મુલાકાત લેજો. કદાચ ત્યાં જઈને તમને પણ કોઈક એવો અનુભવ થાય જે તમારા જીવનમાં રહી જાય. અને કદાચ એ જ મ્યુઝિયમની સૌથી મોટી ખાસિયત છે કે આપણને ફક્ત ઇતિહાસ નથી બતાવતી, પણ વિચારતા પણ શીખવાડે છે. તો યુવા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીએ એક ફિલ્મી ગીત.

0: કાર્યક્રમમાં આગળ વધતા આપણે સાંભળી આજનો યુવાન દેશના ભવિષ્ય પર વિદિશાનો વાર્તાલાપ.
1: આજે મારે એક એવા વિષય પર વાત કરવી છે જે માત્ર એક વિષય નથી પણ ભારતની શક્તિ છે, અને એ વિષય છે આજનો યુવાન દેશનું ભવિષ્ય. આપણી પાસે એક એવું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે જે બીજા કોઈ દેશ પાસે નથી, અને એ છે આપણું યુવા ધન. જેની પાસે યુવાની છે તેની પાસે દુનિયા જીતવાની ચાવી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને 100 એવા યુવાનો આપો જે લોખંડી અને વજ્ર જેવું મન ધરાવતા હોય, હું આખા ભારતનો નકશો બદલી નાખીશ. આજે આપણી પાસે 100 નહીં કરોડો યુવાનો છે, પણ સવાલ એ છે કે શું આપણે એ નકશો બદલવા તૈયાર છીએ ખરા? આજનો યુવાન ટેકનોલોજીના યુગમાં જીવે છે. આપણી આંગળીઓના ટેરવે આખી દુનિયા છે, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે યુવાધન સોશિયલ મીડિયાના રીલ્સ અને લાઇક્સમાં ખોવાઈ રહ્યું છે. યુવાધન નશા તરફ વળી રહ્યું છે, જે આપણા દેશ માટે એક બહુ મોટો ખતરો છે. નાની નિષ્ફળતાના આત્મહત્યાના વિચારો કરવા તે યુવાની નથી, માત્ર ડિગ્રી નહીં સ્કિલ્સ પણ કેળવવાની એટલી જ જરૂર છે. દેશનું ભવિષ્ય ઘડવું એટલે માત્ર સરહદ પર જઈને લડવું એવું નથી. જો તમે વિદ્યાર્થી છો તો પૂરી ઈમાનદારીથી ભણો, જો તમે વેપારી છો તો ભેળસેળ વગર વેપાર કરો, અને જો તમે ડોક્ટર કે એન્જિનિયર છો તો સેવાની ભાવના રાખો. દેશ ત્યારે જ બદલાશે જ્યારે આપણે શું મળશે એના બદલે હું શું આપી શકીશ એ વિચારીશું. આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે ડિજિટલ ઇન્ડિયા, દરેક ક્ષેત્રમાં યુવાનો લીડ કરી રહ્યા છે. બસ આ જ ગતિ આપણે જાળવી રાખવાની છે. આપણે એક એવા દેશના યુવાનો છીએ જે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે ફાંસીએ ચડી ગયા હતા. આપણે એક એવા દેશના યુવાન છીએ જે છત્રપતિ શિવાજી મહારાજે નાની ઉંમરે જ સ્વરાજનું સ્વપ્ન જોયું હતું. આપણે માત્ર ભવિષ્ય નથી, આપણે વર્તમાન પણ છીએ. જો આજ સુધરશે તો કાલ પણ સોનેરી જ હશે. આપણે સાથે મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જે વિશ્વગુરુ બને. યુવાન જાગશે તો જ દેશ દોડશે. જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે ત્યારે આપણું યોગદાન શું હશે એ આજથી જ આપણે નક્કી કરી લઈએ. યુવાનના હાથમાં જો સ્માર્ટફોન હોય અને મગજમાં વિઝન હોય તો તે દુનિયા પલટી શકે છે, પણ જો માત્ર ડેટા હોય અને દિશા ના હોય તો પોતે પણ ખોવાઈ શકે છે. એઆઈ અને આધુનિક યુગમાં આપણે યુઝર બનવાને બદલે ક્રિએટર બનવાનું છે. ભારતને માત્ર સોફ્ટવેર વાપરનારા જ નહીં પણ સોફ્ટવેર બનાવનારા યુવાનોની પણ જરૂરત છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે ઇતિહાસ વાંચે છે અને બીજા જે ઇતિહાસ બનાવે છે. આપણે સૌ ભારતના યુવાનોએ ઇતિહાસ બનાવવાનો છે, માત્ર તેને વાંચવાનો જ નથી. ના પૂછો મેરી મંઝિલ કહાં હૈ, અભી તો સફર કા ઇરાદા કિયા હૈ, ના હારૂંગા હૌસલા ઉમ્ર ભર, યે મેને કિસી ઔર સે નહીં ખુદ સે વાદા કિયા હૈ. આજના યુવાન માત્ર પોતાનો ફાયદો નહીં પણ દેશ અને સમાજના હિત માટે પણ વિચારે, ત્યારે જ સાચા અર્થમાં વિકાસ શક્ય બને છે. મારા માટે શું એના કરતા દેશ માટે શું એવો વિચાર યુવાનના મનમાં આવશે ત્યારે ભારત ખરેખર વિશ્વગુરુ બનશે. યુવાન માત્ર દેશના નાગરિક નથી, તેઓ દેશના નિર્માતા છે. આજનો યુવાન સપનાઓ જોવાની સાથે સાથે તેને પૂર્ણ કરવાની હિંમત પણ ધરાવે છે. આજે યુવાનો શિક્ષણ, વિજ્ઞાન, રમત ગમત, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ડિજિટલ યુગમાં પણ ભારતીય યુવાનો નવી શોધો કરી રહ્યા છે, નવી કંપનીઓ શરૂ કરી રહ્યા છે અને દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. પરંતુ દરેક શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. આજનો યુવાન એના સામે ઘણા પડકારો પણ છે, જેમ કે બેરોજગારી, સ્પર્ધા, માનસિક દબાણ, સોશિયલ મીડિયાનું વ્યસન અને નશાખોરી જેવી સમસ્યાઓ. ઘણા યુવાનો પોતાનું લક્ષ્ય ભૂલીને સમય બગાડે છે. જો આપણે આ સમસ્યાઓને ઓળખીને સમયસર એનો સામનો કરીએ તો આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકીએ છીએ. યુવાનો માટે સૌથી મહત્વની બાબત છે સાચી દિશા. માત્ર ડિગ્રી પૂરતી નથી, પણ સારા સંસ્કાર અને સારા મૂલ્યો પણ એટલા જ જરૂરી છે. ઈમાનદારી, મહેનત, અનુશાસન અને દેશપ્રેમ, આ ગુણો યુવાનને મહાન બનાવે છે. મિત્રો, આપણે હંમેશા પૂછીએ છીએ દેશ મારા માટે શું કરે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે પૂછીએ હું મારા દેશ માટે શું કરી શકું? જો દરેક યુવાન આ વિચાર સાથે આગળ વધશે તો દેશને પ્રગતિથી કોઈ રોકી શકશે નહીં. આજનો યુવાન જો પોતાની શક્તિઓને ઓળખી લે અને તેને યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો ભારતનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બનશે. યુવાન માત્ર ઉંમરથી નથી બનતો, પરંતુ વિચારો અને કાર્યોથી બને છે, અને એ જ વિચારો દેશનું ભવિષ્ય ઘડે છે. સપના જેવા યુવાન ગયા છે, પણ તેને સાકાર કરનાર જ દેશનું ભવિષ્ય બનાવે છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો સમજાય છે કે દરેક મોટા પરિવર્તન પાછળ યુવાનોનો હાથ જ રહ્યો છે. સ્વાતંત્ર સંગ્રામ હોય કે વિજ્ઞાન કે ટેકનોલોજીની ક્રાંતિ, યુવાનો હંમેશા આગળ રહ્યા છે. યુવાન તરીકે આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે પોતાને ઓળખીએ, આપણામાં કેટલી શક્તિ છે, કેટલી ટેલેન્ટ છે અને આપણે શું કરીએ છીએ એ સમજવું ખૂબ જરૂરી છે. દેશનું ભવિષ્ય દિલ્હીના પાર્લામેન્ટમાં નથી ઘડાતું, એ ઘડાય છે તમારી મહેનતમાં અને તમારા સપનાઓમાં. દેશનું ભવિષ્ય બનાવવા માટે ફક્ત જવાન હોવું પડતું નથી, પણ જાગૃત હોવું એટલું જ જરૂરી છે. આપણે ડિસાઈડ કરવું પડશે કે શું આપણે ફક્ત કન્ઝ્યુમર્સ બનવું છે કે ક્રિએટર્સ, શું આપણે પ્રોબ્લેમ્સની ચર્ચા કરવી છે કે સોલ્યુશનનો ભાગ બનવું છે. જેના લોહીમાં ઉકળાટ છે, જેના વિચારોમાં ધાર છે, એ જ સાચો યુવાન છે જેના પર દેશનો નાશ છે, જેનામાં સાહસ કરવાની હિંમત છે, જેના લોહીમાં રાષ્ટ્રવાદની ગરમી છે અને જેના મનમાં પરિવર્તનનું સપનું છે, એ જ સાચો યુવાન છે. આવનારા સમયમાં ભારત ત્યારે વિશ્વની મહાસત્તા બનશે ત્યારે એમાં આપણો પરસેવો અને આપણી મહેનત હશે, એ જ આપણું સૌથી મોટું સૌભાગ્ય હશે. ભારત માતા કી જય. વંદે માતરમ.

હવે સમય થયો છે આપની રજા લેવાનો. હું આશા કરું છું કે તમે પણ તમારા મ્યુઝિયમના અનુભવો વિશે અમને જણાવશો. તો મિત્રો, હું સ્તુતિ હવે આપની રજા લઉં છું આપના મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. આપણે ફરી જલ્દી નવી નવી વાતો સાથે મળતા રહીએ એવી આશા સાથે આવજો.

అహ్మదాబాద్ వడోదరా కేంద్ర స్పీకర్ రమణ ఆకాశవాణి అహ్మదాబాద్ వడోదరా સાંજના 7 થવાવ્યા છે. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમનો પ્રારંભ સાંભળીએ

0: પણ ભગવાન વડોદરા કેન્દ્ર માટે કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. સમાચાર છે પ્રાદેશિક સમાચાર નો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં પેટ્રોલ ડીઝલ એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષયરોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસ્લીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. સમાચાર વિગતવાર. સરકારે જણાવ્યું, દેશમાં પેટ્રોલ ડીઝલ એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું, કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ અછત નથી. જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્માએ કહ્યું, ખરીફ મોસમ માટે ખાતરની ઉપલબ્ધતા રાજ્યમાં 50% વધુ છે. દેશભરમાં 2,00,000 મેટ્રિક ટનથી વધુ ખાતર ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલ ગેસ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શ્રી તન્નાએ આ અંગેની સ્પષ્ટતા કરતા નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે વહીવટી અધિકારીઓ કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો ઉપયોગ કરીને એક સાથે સચિવાલય પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ કાર પુલિંગ વધી રહ્યું છે. આ અંગે પ્રવાસન વિભાગના ડિરેક્ટર કમ જોઇન્ટ સેક્રેટરી શિવમ તેવટીયાએ વધુ માહિતી આપી હતી.
2: सारे अधिकारी ऑफिसर्स आज कारपूल करके ऑफिस आए हैं और फोकस वर्चुअल मीटिंग्स पर भी रहेगा और हम सारी दमन दीव दादरा नगर हवेली की पब्लिक से भी अपील करते हैं कि वो ईंधन और रिसोर्सेज की बचत करें. इसी क्रम में आगे आज 7 पब्लिक बसेस भी चालू की गई हैं विभिन्न मार्गों में.
1: રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ લોકો સત્તાવાર પોર્ટલ પર સ્વગણતરી પત્ર ભરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી ઓનલાઈન ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી માટે શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઈલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે અને મળેલા સચોટ આંકડા વિકસિત ભારતના નિર્માણ અને જનકલ્યાણની નીતિ ઘડવામાં સીમાચિહ્ન સાબિત થશે. આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાથી રાજ્યભરમાં 1,00,000થી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા ઘરની યાદીની ગણતરીનું કામ શરૂ કરાશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ SE.CENSUS.GOV.IN પર સ્વગણતરીનો વિકલ્પનો ઉપયોગ કરી જાતે પોતાની માહિતી ભરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી જાતે તેમની વિગતો પોર્ટલ પર ભરી વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
3: देखिए ऑनलाइन रजिस्ट्रेशन है वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है, वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स है, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है। इसमें जो आप फॉर्म जब भर रहे हो तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी है।
1: શિક્ષણ રાજ્યમંત્રી રેવાભાઈ જાડેજાએ ગાંધીનગરથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી, જ્યારે ખાદ્ય કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પોતાના પરિવારની વિગત ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી. આ અંગે તેમણે કહ્યું, ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ અરજદારોને મોબાઈલ પર એક વિશિષ્ટ આઈડી નંબર પ્રાપ્ત થશે, જેને સાચવી રાખવો જરૂરી રહેશે. બાદમાં વસ્તી ગણતરીની ટીમ ઘરે હશે ત્યારે માત્ર આ આઈડી નંબર આપવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા નાગરિકોને સમયસર સ્વગણતરી પૂર્ણ કરવા અને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો.
4: આપ સૌને વિનંતી કરું કે આપ પણ આ જનગણના કાર્યક્રમમાં સ્વગણનામાં જોડાવો અને પોતે સ્વગણનાના પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરો. હું પણ આ બાબતે મારું પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે. આપને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્વગણના કાર્યક્રમમાં જોડાવો એવી સૌને અપીલ કરું છું.
1: ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સત્તાવાર પોર્ટલ પર સ્વયં માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. આ સાથે જ સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ સબસે દૂર સબસે પહેલે સ્વ વસ્તી ગણતરી જનભાગીદારી અભિયાનનો આજથી પ્રારંભ થયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષય મુક્ત ભારત અભિયાનની સમીક્ષા કરી. ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં બંને મહાનુભાવોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ કચાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી, જ્યારે મુખ્યમંત્રીએ ક્ષયના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીને સૂચના આપી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્ષયનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ પેટા કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ઉપરાંત 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દી અને 14 વર્ષથી નાના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઇટ ન્યુટ્રીશિયન સ્નેક્સ એટલે કે તૈયાર પૌષ્ટિક આહાર અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્પસર અને બાળભૂત યોજનાઓની સમીક્ષા કરી. તેમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં શ્રી પટેલે યોજનાની વર્તમાન સ્થિતિ અને અહેવાલ સહિતના મુદ્દાની સમીક્ષા કરી. દરમિયાન અધિકારીઓએ યોજનાની સ્થિતિ અહેવાલ અને આગળના પગલા અંગે મુખ્યમંત્રીને માહિતી આપી. કલ્પસર યોજના સંબંધિત નેધરલેન્ડમાં ભારત સરકાર દ્વારા કરાયેલા કરાર અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહકાર અંગે નેધરલેન્ડ્સ સાથે આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા હતા. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે કહ્યું, આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે.
3: 18 से लेकर 24 મે तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक बनेगा जो नहीं रहेगा उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होने का रहेगा. और जो हमारा तटीय क्षेत्र है उत्तर गुजरात की तटीय क्षेत्र, दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है 76 होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी अगले 24 घंटा तक.
1: હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, બહાર જવાની ફરજ પડે તો માથું ઢાંકીને જવા અને સતત પાણી પીતા રહેવા તેમજ હળવા રંગના કપડાં પહેરવાની અપીલ કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીર ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં બીજી વખત વિજેતા બન્યા. ફાન્સમાં સેન્ટ ડેનિસ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ સુધી તેમની સફર ઘણી પડકારજનક રહી. તેમણે ચીન, મલેશિયા, કોરિયા અને ચીની તાઇપેઈ જેવા બેડમિન્ટન ક્ષેત્રે મજબૂત ગણાતા દેશના ખેલાડીને હરાવી આ સિદ્ધિ મેળવી છે.

બીજી વખત વિજેતા બનવા બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ બસ હવે નવનિર્મિત અમદાવાદ દુલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રાજમાર્ગ પરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો છે. આ નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે

0: ડોટ કોમ પર આગામી 23મી મે સુધી અરજી કરી શકશે શહેરના ગાઈડ બનવા ધોરણ 12 પાસ ફરજીયાત, જ્યારે સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત હોવાનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને ફાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસ્નીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: બિઝનેસ લોન અપ્રુવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
2: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
1: એજ લોન માંથી
2: ના,
1: લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ? આરબીઆઈ કહે છે, નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

राम खेडूत मित्रो, राम राम श्रोता मित्रो। खेडूत मित्रો, આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં બહારની ખાણીપીણીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે। શનિ રવિ હોય તો બહાર જમવાનું એવો એક અલેખિત કાયદો જાણે દરેક ઘરમાં બની ગયો છે। સાચી વાત ને, આજે ખાણીપીણીના બજારમાં નાવીન્યતા અને વિવિધતા એટલી છે કે દરેક શનિ રવિ જો બહાર નહીં જઈએ અને જમીએ નહીં તો જે તે આઈટમ બીજા ખાઈ આવશે ને આપણે ખાઈ જઈશું। હવે પણ માનસિકતા ધરાવતા લોકો છે અને એટલે જ બહાર

તો જાણે કે રાફડો ફાટી નીકળે છે. એમને જોઈ જોઈને આપણને ખાવાની ઈચ્છા થાય. આજે દરેક લારી દરેક હોટલ ચાલે છે. એની પાછળ એમની માનવતા છે જ, પણ સાથે આપણી બદલાયેલી માનસિકતા અને જીવનશૈલી પણ છે. તો ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, આજે આપણે બદલાયેલી જીવનશૈલી રહેણીકરણીની વાત નથી કરવાની, પણ એ રહેણીકરણીમાં અને જીવનશૈલીમાં કઈ રીતે ખેડૂત મિત્રો આપણા યુવાન દીકરા દીકરીઓને આધુનિક ખેતી કરતા કરી શકાય એ વિશે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, આજે હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાનું સામાન્ય થઈ ગયું છે. જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય, દરેક પ્રસંગે આજે ઘરમાં કડાકૂટ કરવા કરતા લોકો બહાર જ જમવાનું પસંદ કરે છે. હવે પંજાબી જમવાની જો વાત કરીએ, તો પંજાબી જમવા જઈએ તો મેનુ ખોલતાની સાથે જ પહેલી પસંદ પનીરની હોય. જો કે આજકાલ સાચા અને શુદ્ધ પનીરના ભાવે હવે લોકોની પસંદગી પંજાબીમાં કાજુ કોફતા અને મશરૂમ પર ઉતરી છે. કેવું, સાચી વાત ને? એમાંય મશરૂમ હવે લોકો ગુજરાતમાં ધીરે ધીરે ખાતા થયા છે, અને એટલા માટે જ તેનું માર્કેટ પણ હવે વિકાસમાં લાગ્યું છે. ઓછી જમીન, ઓછા સેટઅપમાં વધુ નફો મેળવવાની ખેતી એટલે મશરૂમની ખેતી. હાલની આધુનિક જીવનશૈલી અનુસાર લોકો ઘરમાં મશરૂમ ન બનાવે, પણ ખાસ કરીને ગુજરાતમાં તો બહાર જઈને સબ્જીમાં મશરૂમને શેકીને કે પછી સલાડમાં ખાતા જ હોય છે. તો ખેડૂત

ഫിറോസായി അതിന്റെ നൌസ് ആവിഷ്കരണത്ത് അതിനെ നൌവഹിയാവട്ടെ വധുവിനെ ആകർഷക് ആവക് നേടാനുള്ള സാധനം ബനീ ശക്കെ છે આ મશરૂમની ખેતી તો ચાલો કડક મિત્રો વાત કરીએ મશરૂમની ખેતી વિશે કડક મિત્રો મશરૂમ પૌષ્ટિક આહારનો એક સારો સ્ત્રોત છે પહેલા તો તેમાં પ્રોટીન થોડો ચરબીયુક્ત તત્વ ફોસ્ફરસ લોહ તત્વ વિટામિનમાં જોઈએ તો થાઇમિન રાઇબોફ્લેવિન એસ્કોર્બિક એસિડ ઓર્ગેસ્ટેરિન લિસિન પૂરતા પ્રમાણમાં હોય છે તેમાં કેલરી કાર્બોહાઇડ્રેટ અને કેલ્શિયમ ઓછું હોય છે તો ખાવા માટે તો શરીર માટે સારામાં સારું છે સદીઓથી ખાદ્ય મશરૂમનો ઔષધ્ય તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે હું મુજબ વિશ્વની લગભગ 80% વસ્તી પ્રાથમિક આરોગ્ય માટે પરંપરાગત ઔષધિઓ પર આધાર રાખે છે હવે મશરૂમમાં રહેલા પોલિસેકેરાઇડ્સ જે છે તે કેન્સર વિરોધી ગુણધર્મ પણ ધરાવે છે હૃદયરોગ તથા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે લગભગ 10,000 મશરૂમની જાણીતી જાતોમાંથી 2,000 ખાદ્ય અને 300 જેટલી ઔષધીય ગુણધર્મો ધરાવે છે 50 થી વધુ જાતિઓને પ્રયોગાત્મક સ્તરે કેન્સર વિરોધી અસર દર્શાવી છે તો ખેડૂત મિત્રો હૃદયરોગ અને કેન્સરમાં આ મશરૂમ ખૂબ જ ઉપયોગી છે ભારત કૃષિ આધારિત દેશ હોવાથી વિવિધ હવામાન અને કૃષિ અવશેષોની ઉપલબ્ધતા આ મશરૂમની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે ઓછી જમીનમાં અને ઘર આંગણે આ વ્યવસાય આપણે કરી શકીએ તેથી જમીન વિહોણા ખેડૂત અને યુવાનો માટે આપણે વાત કરીએ આ ઉત્તમ રોજગારનું સાધન છે ખેડૂત મિત્રો હવે મશરૂમની ખેતીની પ્રક્રિયાની જો વાત કરીએ તો પહેલા તો એ 6 તબક્કામાં વહેંચી શકાય પહેલું સ્પોન ઉત્પાદન બીજું કમ્પોસ્ટ તૈયાર કરવું પછી સ્પોનિંગ એના પછી સ્પોન રનિંગ 5મા નંબરે કેસિંગ અને અંતે 6થું સ્ટેજ એટલે કે ફ્રૂટિંગ તો વાત કરીએ સૌ પ્રથમ તબક્કામાં બટન મશરૂમની યોગ્ય જાતિઓ એકત્ર કરવામાં આવે છે જે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે અથવા તો વિશ્વસનીય સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે ભારતમાં સામાન્ય રીતે સ્થાનિક જાતિઓ કરતાં આયાત કરેલા જે ફ્રૂટિંગ કલ્ચર છે તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે કારણ કે તે વધુ ઉત્પાદન આપે છે પસંદ કરેલી જાતિના ફ્રૂટિંગ કલ્ચરથી સ્વચ્છ અને સ્ટેરાઇલ પરિસ્થિતિમાં સ્પોન તૈયાર કરવામાં આવે છે સ્પોનની ગુણવત્તા સારી હોવી ખૂબ જરૂરી છે કારણ કે તેનો સ્વાદ ટેક્સચર એટલે કે કેવું દેખાય છે તે કદ અને વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા અને લાંબી શેલ્ફ લાઇફ આ બધી બાબતો તેની

પ્રોટીન નથી, મતલબ કે હરિત કણ નથી. તે સજીવ પદાર્થોને વિઘટિત કરીને ખોરાક મેળવે છે. કમ્પોસ્ટ બનાવવા માટે સામાન્ય રીતે આપણે ધાનનું પાડું, શેરડીનો બગાસો જેવા લિગ્નોસેલ્યુલોસિક પદાર્થો, ખાતરોમાં જેમ કે યુરિયા અને સુપરફોસ્ફેટ અથવા જિપ્સમ, તેમજ પૂરક પદાર્થો જેમ કે ચોખાનો ભૂક્કો અથવા ઘઉંનો ભૂક્કો અને પાણીનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે વાત કરીએ તો 1 કિલો મશરૂમ ઉત્પાદન માટે લગભગ 220 ગ્રામ સૂકા સબસ્ટ્રેટની જરૂર પડે છે. યોગ્ય કમ્પોસ્ટમાં કાર્બન અને નાઇટ્રોજનનો જે ગુણોત્તર છે તે પણ 30 જેમએલ અને અંતમાં 16 થી 17 જેમ 1 હોવો જોઈએ. તો ખેડૂત મિત્રો, 2 તબક્કા આપણે જોયા, સ્પોનિંગ સ્ટેજ અને કમ્પોસ્ટ સ્ટેજ. હવે આગળ કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિઓ વિશે વાત કરીશું. એ પહેલાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

मित्रों गीत सांभळे बाद फरी मळीने આવું છું। વાત કરતા હતા આપણે મશરૂમની ખેતીની, તેની અંદર કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ વિશે આપણી વાત ચાલતી હતી। આ એ કમ્પોસ્ટ કે જેની અંદર આપણે મશરૂમના બીજ એટલે કે સ્પોન નાખવાના છે। હવે કમ્પોસ્ટ બનાવવાની

તેને ત્રણ પદ્ધતિઓ છે. પહેલું સ્પોટ સ્પોનિંગ, બીજું સરફેસ સ્પોનિંગ અને ત્રીજું લેયર સ્પોનિંગ. હવે સ્પોટ સ્પોનિંગમાં 5 સેન્ટીમીટર ઊંડા ખાડા બનાવે તેમાં સ્પોન એટલે કે બીજ મૂકવામાં આવે છે. સરફેસ સ્પોનિંગમાં સ્પોન કમ્પોસ્ટની ઉપર ફેલાવી 3 થી 5 સેન્ટીમીટર ઊંડાઈ સુધી મિક્સ કરવામાં આવે છે. જ્યારે લેયર સ્પોનિંગમાં કમ્પોસ્ટ અને સ્પોનમાં 3 થી 4 સ્તરો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 100 કિલો કમ્પોસ્ટ માટે 500 થી 750 ગ્રામ સ્પોનની જરૂર પડે છે. હવે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો સ્પોન રનિંગ એટલે કે ચોથો તબક્કો. તેની અંદર સ્પોનિંગ પછી કમ્પોસ્ટને પોલિથીન બેગ ટ્રે અથવા તો શેલ્ફમાં ભરવામાં આવે છે. તેને સમાચાર

स्वदेश या अनुप्रयोग हुए तो स्पोलिया विकास माटे તે લાભદાયક છે. લગભગ 12 થી 14 દિવસમાં જે માસેલિયમ છે એટલે કે વાઇટ જે પાતળા હોય ફૂગ તે આખા કમ્પોસ્ટમાં ફેલાઈ જાય છે. તો કડક મિત્રો આ વાત થઈ સ્પોટ ગાર્ડનિંગની. એની માટેનું વાતાવરણ, તાપમાન અને ભેજ એ ખૂબ જ મહત્વના તબક્કા છે. તેની જાળવણી આપણે ખાસ કરવી જોઈએ. પાંચમા તબક્કાની વાત કરીએ તો કેસિંગ કરવામાં આવે છે, એટલે કે સ્પોન ગાર્ડનિંગ પૂરું થયા પછી કમ્પોસ્ટની ઉપર 3-4 સેન્ટીમીટર જાળી માટીની પરત નાખવામાં આવે છે, જેથી ફ્રુટિંગ શરૂ થાય, જે આપણો અંતિમ તબક્કો છે એ. હવે કેસિંગની અંદર જો વાત કરીએ તો કેસિંગ માટે વપરાતી માટીમાં સારી છિદ્રતા, પાણી ધારણ કરવાની ક્ષમતા અને પીએચ 7-7.5 વચ્ચે હોવી જોઈએ. ભારતમાં સામાન્ય રીતે બગીચાની માટી અને રેતી 4:1 અથવા તો ગોબર ખાતર અને માટી 1:1 નું મિશ્રણ વપરાય છે. કેસિંગ માટીનો ઉપયોગ કરતા પહેલા પેસ્ચુરાઇઝ અથવા તો સ્ટેરિલાઇઝ કરવી જરૂરી છે. કેસિંગ પછી રૂમનું તાપમાન 23-28 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ભેજ 85-90% રાખવામાં આવે છે. આ ભેજ માટે ખડક મિત્રો જે તે ઓરડાની અંદર નીચે પાણી રાખવામાં આવે છે અને ટેમ્પરેચર માટે એસી કે એનો ઉપયોગ આપણે કરી શકીએ. મોટા યુનિટ માટે મોટા એસી કે મોટી ગોઠવણ કરી શકાય. હવે અંતમાં છેલ્લા તબક્કાની જો વાત કરીએ તો છેલ્લા તબક્કામાં ફ્રુટિંગ થાય છે, એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં પિનહેડ્સ બને છે અને એ પછી બટન સ્ટેજમાં વિકસે છે. એટલે કે જો બટન મશરૂમની જો વાત કરીએ તો તેનું પ્રોડક્શન ચાલુ થાય છે. જે આપણે બહાર મશરૂમ જોઈએ છે, મોટા માથાવાળા બટન મશરૂમ, તેનું પ્રોડક્શન શરૂઆત થાય છે એ સ્ટેજ, એટલે કે ફ્રુટિંગ સ્ટેજ. હવે શરૂઆતમાં લગભગ 1 અઠવાડિયા સુધી તાપમાન એમાં પણ 23+-2 ડિગ્રી રાખવામાં આવે છે. તે પછી તેને 100 ડિગ્રી રાખવામાં આવે છે, ઘટાડી દેવામાં આવે છે અને કેસિંગ લેયરને ભેજા રાખવા માટે દિવસમાં 2-3 વખત હળવું પાણી છાંટવામાં આવે છે. સીઓનું પ્રમાણ લગભગ 0.08-0.15% હોવું જોઈએ અને યોગ્ય હવાના પ્રવાહની અવર જવાની વ્યવસ્થા પણ રાખવી જોઈએ. તો ખેડૂત મિત્રો આગળ વાત કરતા પહેલા હવે આપણે

શ્રમની ખેતીના અંતિમ તબક્કા વિશે, જે ફ્રુટિંગ સ્ટેજ છે. એ વાત પછી હવે આગળ મશરૂમની ખેતીમાં કેટલીક જીવાતો અને રોગો પણ જોવા મળે છે, જેમ કે નેમાટોડ્સ, માઇટ્સ, સ્પ્રિંગટેલ્સ, ઉપરાંત ડ્રાય બબલ, વેટ બબલ, કોબવેબ, ગ્રીન મોલ્ડ, ફોલ્સ ટ્રફલ અને બેક્ટેરિયલ બ્લોચ જેવા રોગો પણ થઈ શકે છે. તેથી સમયસર નિયંત્રણ માટે આપણે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. હવે મશરૂમની કાપણી બટન સ્ટેજમાં કરવામાં આવે છે, જ્યારે કેપનું કદ લગભગ 2.5 થી 4 સેન્ટીમીટર હોય અને કેપ બંધ હોય ત્યારે કરવામાં આવે છે. કેસિંગ કર્યા પછી લગભગ 3 અઠવાડિયામાં આપણો પ્રથમ પાક મળે છે. કાપણી વખતે મશરૂમને હળવેથી વાળી કાઢવામાં આવે છે, જેથી કેસિંગની માટી ખસેડાય નહીં. હવે કાપણી પછી ખાલી જગ્યામાં ફરી સ્ટેરિલાઇઝ્ડ કેસિંગ માટી ભરીને પાણી આપવું જોઈએ, એટલે બીજો પાક લઈ શકાય. સામાન્ય રીતે 100 કિલો તાજા કમ્પોસ્ટમાંથી લગભગ 10 થી 14 કિલો તાજા મશરૂમ આપણે 2 મહિનામાં પ્રાપ્ત થાય છે, જ્યારે ટૂંકી પદ્ધતિથી તૈયાર કરેલા કમ્પોસ્ટમાં 15 થી 20 કિલો સુધીનું ઉત્પાદન મળી શકે છે. ખેડૂત મિત્રો, ભારત કૃષિ આધારિત દેશ હોવાથી વિવિધ હવામાન અને કૃષિ અવશેષોની ઉપલબ્ધતા મશરૂમ ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. ઓછી જમીનમાં ઘર અને આ વ્યવસાય આપણે કરી શકીએ છીએ. તેથી જમીન વિહોણા ખેડૂત અને યુવાનો માટે આ એક રોજગારનું સાધન છે. ખેડૂત મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ

તેના વચ્ચે પોન્ડ એટલે કે આપણો જે મશરૂમનો બીજ છે તેને પાથર કાઢ્યા. સામાન્ય રીતે 1 કિલો બિયારણમાંથી 20 થી 25 પ્લાસ્ટિક બેગ તૈયાર થાય. હવે તૈયાર બેગનું મો તે પ્રમાણે પ્લાસ્ટિક બેગથી બંધ કરો અથવા ખુલ્લો મોવાળો ભાગ એક બાજુ રાખી તેને વાળીને દબાવીને બંધ કરો. 15 થી 20 સેન્ટીમીટરના અંતરે હવે થેલીઓ પાલખ પર ગોઠવો. હવે આ થેલીઓને 20 દિવસ સુધી 20 થી 32 સેન્ટીગ્રેડ તાપમાન અને 35 થી 85% ભેજવાળા રૂમમાં રાખવું જોઈએ. આ સમયમાં જે આપણે આગળ વાત કરી એમ માયસેલિયમ સફેદ ફૂગથી આખું માધ્યમ આચ્છાદિત થઈ જશે. 20 થી 30 દિવસ બાદ પરાળ અથવા તો માધ્યમ જ્યારે આખું સફેદ ફૂગથી આચ્છાદિત થઈ જાય ત્યારે તેના પરની પ્લાસ્ટિક બેગ કાપીને દૂર કરવી જોઈએ. ત્યારબાદ પ્લાસ્ટિક વિનાના આ ચોસલાને પાલક પર ગોઠવી દિવસમાં 2 થી 3 વાર પાણી છાંટી રૂમની અંદર 70 થી 80% ભેજ જાળવી રાખવો. જરૂર પડે

વ્યવસ્થા કરવી જોઈએ. હવે ખેડૂત મિત્રો, પ્લાસ્ટિક પાડી લીધા બાદ 4 થી 6 દિવસમાં મશરૂમ તૈયાર થઈ જશે. તેને ઉતારીને સૂર્યપ્રકાશ કે ઓવનમાં મૂકી સૂકવી નાખી

થાય છે. તો ખડક મિત્રો, આ વાત હતી તેની પદ્ધતિની. ખડક મિત્રો, આ ખાદ્ય મશરૂમ જે છે તેની વિવિધ પ્રકારની જાતો હોય છે. સફેદ બટન મશરૂમ, જેને ઠંડા પ્રદેશની કે યુરોપિયન મશરૂમ તરીકે ઓળખાય છે. પછી ડીંગરી, એટલે ગરમ પ્રદેશની મશરૂમ, જેને ગરમ પ્રદેશની ફ્લાવર મશરૂમ તરીકે ઓળખાય છે. પછી આગળ વાત કરીએ ઓસ્ટર મશરૂમ, ડાંગરની મશરૂમ, ચાઇનીઝ જાત, ઘણા પ્રકારની મશરૂમની જાતો હોય છે. તો ખડક મિત્રો, આ વાત હતી મશરૂમ વિશેની. મશરૂમ ઘણી રીતે આપણને ફાયદાકારક છે. અને વૈદ્યકીય ગુણોની જો આપણે વાત કરીએ તો મશરૂમમાં જિંદગી બચાવવા માટેના પણ દવાના ગુણો ઉપરાંત જૈવિક એન્ટીબાયોટિક અને સક્રિય બાયોલોજીકલ પદાર્થો છે, જે આપણને હાઇપર ટેન્શન, સ્કર્વી અને હૃદયના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. આ રોગીઓ જો 200-300 ગ્રામ મશરૂમ પોતાના ખોરાકમાં લે તો ખૂબ જ ફાયદો થાય છે. તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ વધુ હોવાથી લોહીનું પરિભ્રમણ અને દબાણ જાળવી રાખે છે. કોલેસ્ટ્રોલ વધુ હોય તો તે ઘટાડી દે છે. મશરૂમમાં રહેલ ફોલિક એસિડ એનિમિયાના રોગોની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલ સોડિયમ પોટેશિયમ રેશિયો ચરબી અને કેલરી વેલ્યુ ઓછી હોવાથી હૃદય અને હાઇપર ટેન્શન માટે અને ડાયાબિટીસ માટે પણ તે ખૂબ સારું છે. અલ્કલાઇન હોવાથી એસિડિટી અને બંધકોષના દર્દીઓ માટે પણ તે સારો ફાયદો કરાવી આપે છે. તો ખડક મિત્રો, આ રીતે

0: આકાશવાણી સમાચાર રીતા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપારીને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વેએ યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઇરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોરે ઓસ્લોમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાઓ ભારત નોર્વે સંબંધોની હરિયાળી વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત નોર્વેના અજોડાણથી અનેક વૈશ્વિક ઉપાયો મેળવી શકાશે.
1: આજ હમ ભારત નોર્વે સંબંધો કો એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા સ્વરૂપ દે રહે હૈ. ઇસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સે ક્લીન એનર્જી સે લેકર ક્લાઇમેટ રેઝિલિયન્સ, બ્લુ ઇકોનોમી સે લેકર કે ગ્રીન શિપિંગ, હર ક્ષેત્ર મે ભારત કી સ્કેલ, સ્પીડ ઓર ટેલેન્ટ કો નોર્વે કી ટેકનોલોજી ઓર કેપિટલ કે સાથ જોડ કર હમારી કંપનીઝ ગ્લોબલ સોલ્યુશન્સ ડેવલપ કરેગી.
0: વાટાઘાટા દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. શ્રી મોદીએ સંશોધન, શિક્ષણ અને નવીનતાને આ સંબંધોના મુખ્ય સ્તંભ ગણાવ્યા.
1: રિસર્ચ, એજ્યુકેશન અને ઇનોવેશન ભી હમારે સંબંધો કે મજબૂત પિલર બને. આજ હમને સસ્ટેનેબિલિટી, ઓશન એનર્જી, જીઓલોજી और हेल्थ जैसे क्षेत्र में रिसर्च कॉपरेशन बढ़ाने पर सहमति बनाई. इंजीनियरिंग, एआई, साइबर और डिजिटल जैसे सेक्टर में हम अपने यूनिवर्सिटी और स्टार्टअप इकोसिस्टम को जोड़कर अपने पार्टनरशिप को फ्यूचर रेडी बनाएंगे.
0: બંને નેતાઓએ ભારત ઇએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરારથી વેપાર, ટેકનોલોજી સહયોગ અને રોજગાર સર્જનમાં ઉદભવતી વિશાળ તકોનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ નોર્વેના ઇન્ડો પેસેફિક મહાસાગર પહેલમાં જોડાવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બે મુખ્ય દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારત અને નોર્વે દરિયાઈ અર્થતંત્ર, દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણના સહયોગને વધુ મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નોર્વે બંને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. તેમણે નોંધ્યું કે કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતો નથી. યુક્રેન અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ શાંતિની વહેલી પુનઃસ્થાપનાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. બંને પ્રધાનમંત્રીએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે ભારત અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જોર્જિયો મેલોનીના આમંત્રણ પર આવતીકાલે બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સર્જિયો મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વેપારી નેતાઓ સાથે પણ વાટાઘાટો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એમ ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓ માટે સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ કોર્સથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે આ સન્માન પ્રધાનમંત્રીના નેતૃત્વ તેમજ ભારતની વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. નીટ પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહિયાનગરમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ વિવિધ સ્થળોએ દરોડા પાડીને અનેક ગુનાહિત દસ્તાવેજો, લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. અત્યાર સુધી કરાયેલી તપાસમાં ગેરરીતિ થવાના વાસ્તવિક સ્ત્રોતનો ખુલાસો થયો છે. આ કેસમાં સીબીઆઈએ નીટ યુજી પરીક્ષા માટે કોચિંગ આપતી એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના માલિક પ્રોફેસર શિવરાજ મોટેગામકરની ધરપકડ કરી છે. તેની કુલ 9 શાખાઓ છે અને મુખ્ય શાખા લાતુરમાં છે.

0: यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर सभी सुख मेरे समाचार मिलते हमारी वेबसाइट newsonair.gov.in /jio और हमारा एक्स हैंडल AIR News_WebID में फॉलो कर शो। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક પડકારોને અનિશ્ચિતતાઓ છતાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત વેપાર મહોત્સવ માટે વેબસાઇટ પ્રારંભ કરાવતા શ્રી ગોયલે દરેક વ્યક્તિએ અથાગ મહેનત કરતા રહેવું જોઈએ તે વાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય દેશના ઉદ્યોગો, વેપારી સમુદાય અને લોકોમાં જુસ્સો એટલો મજબૂત છે કે વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી.
1: भारत 2047 जो प्रधानमंत्री जी ने सबको प्रोत्साहित किया अमृत काल में मेहनत करने के लिए वो लक्ष्य बड़ा है और भारत के उद्योग व्यापार जगत भारत के लोगों में जो आज उत्साह है और

0: શ્રી ગોયલે નોંધ્યું કે ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે અને નિકાસમાં વધી રહી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે નિકાસ આશરે 863 બિલિયન ડોલર સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 5% વધારો નોંધાવે છે. શ્રી ગોયલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનું લક્ષ્ય 1 ટ્રિલિયન ડોલરની સામૂહિક નિકાસ હાંસલ કરવાનો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં રિફાઇનરીઓ કાર્યરત છે અને પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ છતાં ભારતમાં પૂરતો ઇંધણનો જથ્થો છે. પશ્ચિમ એશિયાના તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રીમંડળીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો સ્ટોક છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ જ અછત નથી, પરંતુ અફવાઓ ફેલાવાને કારણે દેશના કેટલાક ભાગોમાં ગભરાટની ખરીદી જોવા મળી રહી છે.
1: हमारी रिफाइनरीज नॉर्मल ऑपरेशन पर है और हमारे पास सफिशियंट क्रूड इन्वेंट्रीज है. पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस के सफिशियंट स्टॉक्स है और किसी भी एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर या रिटेल आउटलेट पर ड्राई आउट नहीं है, लेकिन कई जगह पर अफवाहों के चलते पैनिक बाइंग देखी जा रही है. ये भी देखा जा रहा है कि जो बल्क सेल था वो पंप सेल पर भी शिफ्ट हो रहा है.
0: ઇરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને અમેરિકા સાથે વાટાઘાટો કરવાના તહેરાનના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે ઇરાન તેના રાષ્ટ્રીય અધિકારોનું રક્ષણ કરી રહ્યું છે ત્યારે ગૌરવ સાથે રાજદ્વારી કાર્યવાહી જરૂરી છે. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે ઇરાને રાજદ્વારી જોડાણ ચાલુ રાખતા તેના હિતોનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ચેન્નાઈની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં સનરાઇઝર હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં 12 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 23 રન હરાવીને પ્લેઓફમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. અમેરિકાના એક ઉચ્ચસ્તરીય ઔદ્યોગિક પ્રતિનિધિમંડળે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ સાથે ભારતમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગ સહયોગ માટે તકો અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારત અને અમેરિકા આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત અને ભવિષ્યલક્ષી ભાગીદારી ધરાવે છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનેવા ખાતે યોજાયેલી અભિયાનશીલની વિશ્વ આરોગ્ય સભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડોક્ટર ટેટ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસને મળ્યા હતા. એક સોશિયલ સંદેશમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી નડ્ડાએ વૈશ્વિક આરોગ્ય સમાનતાને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહેરસ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વે યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઇરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈનો મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગ્યાની 10 મિનિટે પ્રાદેશિક

जल्दी जल्दी बुझाई दे।

Italien. Nein,

Bir de bana

Hungry.

लेकिन सुनो, चलो मिसेस पटाना के नीचे आते हैं। आपकी तरफ से

0: इसको कहते हैं
1: मैम साहब को भी दोस्त बनाना।

Park Road with an ill chaperone.

0: દરેક નાગરિકોને સક્રિય અને સચોટ સહકાર આપવા અપીલ કરી છે. આ અંગેનો અહેવાલ આપે છે કલ્પના શાહ.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી

0: કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. 2027 ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. વસ્તી ગણતરી 2027 ની પ્રથમ તબક્કાના ભાગરૂપે જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા બસિયાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે.
1: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને આજે મારે એક ખાસ અપીલ કરવાની છે. આપ સર્વે જાણો છો કે વસ્તી ગણતરી 2027 ની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ઘરોની ગણતરી કરવામાં આવશે. તેના ભાગરૂપે આજથી એટલે કે 17 મે થી લઈને 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન સ્વ ગણતરી સ્વગણના આ પ્રકારની એક સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આના માટે આપ SE.census.gov.in આ પોર્ટલ પર જઈ અને પોતાના ઘર વિશેની જે માહિતી છે એ આપ આપી શકશો. એના માટે આપે પોર્ટલ પર જઈ અથવા મોબાઈલ નંબર વગેરે નાખી જે OTP આવે એ ભરવાનો રહેશે અને ત્યારબાદ પોર્ટલમાં આપણે 33 જેટલા આપણા ઘર અને એમાં જે સુવિધા ઉપલબ્ધ છે એના વિશેના પ્રશ્નો આવશે જે આપણે ભરવાના રહેશે. આપ જયારે સબમિટ કરશો ત્યારે આપણને એક ID તમારે જનરેટ થશે જે આપણે સાચવી રાખવાનું રહેશે. 1 જૂન થી લઈ અને 23 જૂન સુધી વસ્તી ગણતરી માટેના જે અમારા ગણતરીદારો છે એ આપણા ઘરે આવશે અને આપણા વિશેની જરૂરી માહિતી મેળવશે. એ સમયે આપ આ જે SE ID છે એ જયારે અમે આપશો ત્યારે ગણતરીદાર પોતાના પોર્ટલમાં પોતાની એપમાં એ આઈડી નાખશે એટલે આપણે જે પણ માહિતી ભરી હશે એ તમામ એમાં રિફ્લેક્ટ થઈ શકશે. આનો ફાયદો ખાસ એ રહેશે કે આપણો સમય શક્તિ એમાં બચશે અને ઝડપથી આ ગણતરી છે એ આપણે પૂરી કરી શકીશું. તો મારે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે વસ્તી ગણતરી એ ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે. આપ જે ચોકસાઈ પૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે તેનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના દુઃખ સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે જેનો અંતિમ ફાયદો લોકોને થશે. હું ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો.
0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી કરવામાં આવશે જેના ભાગરૂપે ગઈકાલથી 31 મે સુધી તમામ નાગરિકો માટે સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે સ્વ ગણતરી એક વિશેષ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ.

0: યોજનાઓનું સુચારુ અમલીકરણ થાય તે બાબતને પ્રાથમિકતા આપીને કચ્છના શહેરોથી લઈને છેવાડાના નાગરિકોને તેનો લાભ મળે તે દિશામાં કામગીરી કરાશે.
1: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારો નમસ્કાર. હું અનિલ જાવાલા છું. આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન્ય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે. ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો રહેતા હોય તેને જાણી સમજી

0: પ્રદેશ ચાલી રહી છે. આ સેવાનો મહત્તમ લાભ લેવા ભુજ પશ્ચિમ સબ ડિવિઝનના ડાક નિરીક્ષક રિઝવાન ખોજાએ અપીલ કરી છે.
1: ગુજરાત સરકાર અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલ MOU કરાર આધારે ગુજરાત સરકારના તમામ રિટાયર્ડ પેન્શનર્સ માટે તેમના ઘરે બેઠા પોસ્ટમેન અને ડાક સેવકના માધ્યમથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતીની ખરાઈ નિઃશુલ્કપણે કરી આપવામાં આવે છે. જે મુજબ 1 મે 2026 થી કરી અને 31 જુલાઈ 2026 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તો તમામ

0: સરકાર નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય રક્ષા માટે સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
1: રાજ્યમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય રક્ષા માટે એક સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જયારે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતો હોવાથી તે માત્ર સામાન્ય ગરમી નથી પરંતુ સ્વાસ્થ્ય માટે એક અત્યંત ગંભીર કટોકટી અને ચેતવણી સમાન છે. આ દિવસો દરમિયાન લૂ લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે, જેથી તમામ વયના નાગરિકોએ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય બને છે. સરકારી ગાઈડલાઈન મુજબ જયારે લૂ લાગે ત્યારે દિવસ દરમિયાન તરસ ન લાગે તો પણ દર 20 થી 30 મિનિટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સ્તર જાળવી રાખવા માટે પાણી ઉપરાંત છાશ, નારિયેળ પાણી, લીંબુ અથવા વરિયાળીના શરબત જેવા કુદરતી પ્રવાહીનું સેવન કરતા રહેવું. આ ઋતુમાં હળવા રંગના સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા તેમજ આંગણમાં તાજો અને પચવામાં હળવો ખોરાક જ લેવો. વધુ પડતો પ્રોટીનયુક્ત મસાલેદાર તળેલો કે વાસી ખોરાક લેવાનું ટાળવું અને કાચી ડુંગળી, કાકડી, તરબૂચ તથા ટેટી જેવા પાણીથી ભરપૂર ફળોનો ઉપયોગ વધારવો. બપોરે 12 થી 4 વાગ્યા સુધીના સમયગાળામાં સીધા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું સંપૂર્ણપણે ટાળવું અને જો કોઈ અનિવાર્ય કામસર બહાર નીકળવું પડે તો માથું અને કાન રૂમાલ કે ટોપીથી વ્યવસ્થિત રાખવા જરૂરી છે. ઘરને ઠંડુ રાખવા માટે દિવસ દરમિયાન બારીઓ પર ઘેરા રંગના પડદા રાખવા અને ધાબા પર સફેદ ચૂનો અથવા હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ લગાવવું. બાળકો અને નવજાત શિશુઓને સીધા ઘરકાથી બચાવવા અને તેમને ક્યારેય બંધ પાક પડેલી ગાડીમાં એટલા ન છોડવા. હૃદયની બીમારી, બીપી કે ડાયાબિટીસ

0: एक श्रद्धालु ने मुसाफरी साथ कल नाखू जो इन्हें ऊंचो ताव चक्कर उपचार के त्वचा सूखी थवा जेवा हिट स्ट्रोक ना लक्षणो जोए तो तुरंत तेने छाया में लई जाई ठंडा पानी ना बोतल मुकवा ओआरएस आपू अने 108 एम्बुलेंस ने मदद लेवी तंत्री पशु पक्षी माटे पानी की व्यवस्था करवा अने अशक्त लोग ने मानव कार्य भरी मदद करवा अपील करी छे। समाचार बढ़ता माटे टॉपिक से आकाशवाणी भूज આવતીકાલે આંતરડાના આરોગ્ય અંગેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવશે। જાણીતા આરોગ્ય ચિકિત્સક ડોક્ટર નિશંક શુક્લે આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી।
1: તારીખ 19મીને વિશ્વ આયુર્વેદ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના પર આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ફ્લેમેટરી બોવલ ડિઝીઝ, ક્રોન્સ ડિઝીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોનિક કોલાઇટિસ પેશી ની જાગૃતિ મળી રહે તે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે। આંતરડાના આ રોગો ક્રોનિક એટલે કે લાંબા સમય સુધી ઘણા લોકોને અસર કરનાર પર્યાવરણ ખોરાક અને પાણીના ફેરફારને

0: કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ.
1: જિલ્લાના પ્રવાસ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નારણ પરના ખેડૂત અરવિંદભાઈની વાડીએ મુલાકાત લીધી હતી, જે દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને ગાય આધારિત ખેતી અંતર્ગત જીવામૃત અને ઘન જીવામૃત ખાતરો બનાવવાનું પોતાના હાથે નિદર્શન કરાવી પ્રાકૃતિક ખેતીના અસંખ્ય લાભો વર્ણવ્યા. નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે પાટીદાર સમાજ દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરનો અમૃત સુવર્ણ મહોત્સવ, ઉમિયા માતાજી મંદિર તેમજ સમાજવાડીનો રજત મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. કચ્છના પાંથળિયા આહિર સમાજમાં વર્ષો જૂની પરંપરા મુજબ વૈશાખ વદ તેરસના એક જ દિવસે ગામે ગામ લગ્નો યોજાયા. સમૂહ લગ્નમાં ભાતીગળ સંસ્કૃતિ બળદગાડાની જાને વિશેષ આકર્ષણ જમાવ્યું. જિલ્લા મથક ભુજ નજીક આવેલ ટપકેશ્વરી મંદિર અને સ્થળને 16,44,00,000 રૂપિયાના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલમાં ચાલુ વર્ષે થયેલ મહત્વના ફેરફારોની જાણકારી માટે ભુજ અને આદિપુર ખાતે વિશેષ સેમિનાર યોજાયા. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું. આ ડ્રાઇવ દરમિયાન જાહેરનામાના ભંગના 56 કેસો સુધી કડક તપાસ હાથ ધરાઈ. નખત્રાણા તાલુકાનો દ્વિતીય ક્રમનો મધ્યમ સિંચાઈનો મથલ ડેમ ખાલી થવાના આરે હતા. હવે બચેલો પાણીનો જથ્થો પશુઓ અને જળચર જીવો માટે અનામત રાખવામાં આવ્યો. સરહદ ડેરી દ્વારા જિલ્લાના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જાહેર કરાયો. વેકેશનને કારણે એસટી બસોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા ભુજ એસટી વિભાગની નવી 6 બસોની ફાળવણી કરાઈ. અધિક માસના પ્રારંભ સાથે જિલ્લાના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચનાનો પ્રારંભ થયો. પુરુષોત્તમ માસ દાન પુણ્ય અને પવિત્ર નદી સરોવરમાં સ્નાનનો વિશેષ મહિમા ધરાવે છે. ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સીમી જહાજ 20,000 ટન એલપીજી લઈને હોર્મુઝની સમુદ્ર ધુની પસાર કરી કંડલા બંદરે પહોંચ્યું. જિલ્લાના ખેડૂતોને ખેત પદ્ધતિઓથી માહિતગાર કરવા, ખેતીમાં રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ખેડૂત જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો. જિલ્લામાં ઇન્દ્રની સંભવિત અછતની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ હાથ ધરી 2,000 લીટર ડીઝલ ઝડપી પાડવામાં આવ્યું. ગેરકાયદે સંગ્રહ અને વેચાણ રોકવા ચેકિંગ તેજ બનાવાયું. સરકારી પોલિટેકનિક કોલેજ ભુજને તેના તમામ 5 ડિપ્લોમાના અભ્યાસક્રમને 2028ના વર્ષ સુધીની એનબીએની માન્યતા પ્રાપ્ત થઈ. કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે 3 દિવસીય કલા સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવિધિ 2026નો પ્રારંભ થયો. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ.